નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું, સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન

અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંધ્ય સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

આ મારો નાનો ભાઈ છે ને, જબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે. પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપર વાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર. હરે ઘર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 9512966888 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: હેલો.
1: હા બોલો બોલો.
0: હું રેડિયો પાલનપુર માંથી આરજે પ્રિયંકા બોલું છું. કેમ છો સર?
1: બસ મજામાં.
0: હેપી બર્થડે સર.
1: થેન્ક યુ.
0: શું પ્લાન છે આજના બર્થડે નો સર?
1: બર્થડે માં કઈ વિશેષ હું સેલિબ્રેશન કરતો નથી. ઘણા બધા લોકોને એવું હોય છે કે કેક લાવીને કાપી, સ્ટેટસ માં નવા નવા ફોટા લગાવવા, ફરવા જવું, પણ આપણે એવું કઈ શોખ નથી કે આવું બધું કરીને બતાવવું. આમ તો જોવા જઈએ તો ઉંમર આપણી છે ને નાની થતી હોય ને એવું લાગે, વધતી નથી ઘટતી છે. કે ભાઈ તમારા 33 વર્ષ પૂરા, હવે કેટલું છે આગળ જીવવાનું એ ખબર નથી. બરાબર,
0: સાચી વાત છે.

0: આવતીકાલે શું થશે એ પણ ખબર નથી, એટલે બર્થડે માં હું વિશેષ કશું કરતો નથી. પણ સંકલ્પ કે એવું કઈ વિચાર્યું હોય તો કે ભાઈ જે હાલ સ્થિતિમાં છે એને કઈક પ્લસ કરીએ એમ.
1: સાચી વાત છે. નહીં નહીં, તમે બહુ સારું, હજુ તો અમારા બધાને તમારા મોટિવેશન ની કામની જરૂર છે. અને સર, શું નવું રિઝોલ્યુશન લેવાના છો આ વર્ષે?
0: આ વર્ષે એવું પ્લાનિંગ છે કે થોડુંક જે છે એકેડેમિકમાં વધારે રસ છે મને ટીચિંગ ના અંદર, અને એમાં હું લો જે છે ભણાવું છું વિદ્યાર્થીઓને, તો એમાં કઈક વિશિષ્ટ રીતે એ લોકોને સારી રીતે સમજણ રૂપી આપી શકું, થોડુંક પ્રેક્ટિકલ વધારે ફોકસ કરીશું, તો એ બાબતમાં જે છે સંકલ્પમાં છે. અને કોલેજ સારી રીતે ચલાવી શકાય બરાબર, એક જવાબદારી મળી છે તો એ તરફી થોડું ધ્યાન રહેશે. અને પોતાનું ડેવલપમેન્ટ માટે પણ એકેડેમિકમાં સારા એવા પબ્લિકેશન કરીએ, સારા એવા સેમિનાર અટેન્ડ કરીએ, અને સારા એવી બુક્સ પણ કહેવાય કે જે છે મારું છે રેઝ્યુલેશનમાં કે બુક્સ પણ બે ત્રણ જે છે વેઇટિંગમાં છે અને પ્રિન્ટ કરાવી છે અને જે છે જાહેરમાં લાવી છે વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકે એવી રીતે.
1: બિલકુલ બિલકુલ સર. અને આજે રેડિયો પરથી તમારા માટે કયું સોંગ તમે વગાડવા માંગો છો, તમારું ફેવરિટ
0: સોંગ? તો ગીત તો ઘણા બધા સાંભળવાનો શોખ છે, ને હું જયારે પણ ગાડી ચલાવું ને ત્યારે રેડિયો પાલનપુર ચાલુ જ રહે પાલનપુર માં મારો.
1: થેન્ક યુ.
0: 90.4 FM તો સતત વાગતું જ હોય છે મારા ગાડીની અંદર, અને હંમેશા સાંભળું જ છું બધાને. અને રેડિયો મને પણ ગમે છે સાંભળવો. જયારે પણ હું સૌથી પહેલા અમદાવાદ સિટીમાં ગયો હતો ત્યારે ધોરણ 11 અને 12 ભણવા, ત્યારે મેં રેડિયો ચાલુ કર્યું હતું, ત્યારથી જ મને છે રેડિયો સાંભળવાની બહુ જ આદત પડી ગઈ. એમાં એ નામાંકિત જે છે આરજે દેવકીને સૌથી વધારે સાંભળતો, પછી એક કાજલોજા વેદ કરીને એમની જે વાત આવતી એમાં પણ મારું રેકોર્ડિંગ ત્યાં થયેલું અમદાવાદમાં, ને ત્યારે પણ હું સાંભળતો ને મેં વાત પણ વાતચીત પણ કરેલું. તો આપણો તો રેડિયો ઘરનો કહેવાય પાલનપુરનો, એટલે રેડિયો પાલનપુર ની અંદર તો કહેવાય કે જોડાયેલા છીએ અને જોડાયેલા રહીશું.
1: સાચી વાત છે.
0: ગીત છે ને મને એવું કઈ હાલ એવું કઈ યાદ નથી આવતું, પણ આપને જે પણ પસંદગી નું હોય, આપ ગીત જે વગાડશો એ મને પસંદ જ રહેશે.
1: ઓકે ઓકે સર, વિશિંગ યુ અ વેરી હેપી બર્થડે અમારા આખા રેડિયો ની ટીમ તરફથી.
0: થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ વેરી મચ.

0: અરે સંગીતા, સોલર પેનલ ન ખાવી દે, સોલર પેનલ ન ખાવી દે. ક્યાર ના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજિસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે

9512996688। ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

બાકા પાલનપુરી ની ઓળખ એટલે ટ્યુન રહે, મસ્ત રહે, સાંભળતું રહે. ઓનલી ઓન 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન.

નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપણી ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો.

0: पालनपुर पर
1: गीता मृतम भगवत गीता ना एक सुंदर प्रसंग वच्चे थी अपने पसार थई रहा छे। आम तो गीता मा कोई वार्ता नथी, शुरुआत मा जे एकाद श्लोक मा कयो अर्जुने के मारा रथ ने बे सेनाओनी वच्चे लई जाओ, त्यां सुधी समझी एक वार्ता नु वर्णन छे। અને પછી જે અર્જુનની પરિસ્થિતિ થઈ અને એણે યુદ્ધમાં પોતે પ્રવૃત્ત થવું નથી એવું સ્પષ્ટપણે કૃષ્ણને કહી દીધું અને કૃષ્ણએ પછી એને ઉપદેશ આપવા માંડ્યો। એટલે વાર્તા કહેવા જઈએ તો આટલી જ કહી શકાય, કારણ કે ગીતાનો હેતુ વાર્તા તત્વનો નથી, એ તો માત્ર થોડો આધાર છે। આપણે આજે કંઈ કહેવું છે એના માટે જે કંઈ ગીતાએ ઉપદેશ કરવો છે એના માટે એક આધાર છે માત્ર। આપણે એમ કહીએ કે કપડાં ટીંગાડવાની વળગણી હોય ને, એમ વાર્તા એ માત્ર વળગણી જેવી છે। એટલે વાર્તા તત્વ આવે નહીં, અને વાર્તા તત્વ આવે નહીં એટલે એની અંદર સાહિત્યની અંદર જે સૌથી વધુ અપેક્ષિત છે તે રસ તત્વ આવે નહીં। ભાષાના સૌંદર્યની અપેક્ષા ના હોય, એ બધું કાવ્ય તત્વમાં અપેક્ષિત હોય, પણ દસમા અધ્યાય પછી દસમા અધ્યાય સુધી કૃષ્ણએ જે કાંઈ કહ્યું તે સાંભળીને અર્જુનના મનની અંદર જે જગતને જાણવાની સમજવાની અને શબ્દોની અંદર તો એને સમજી લીધું છે એવું કંઈક થયું, વિનમ્રતા આવી, બુદ્ધિવાદ ઓછો થઈ ગયો, એ પછી એને આ જગતનું સ્વરૂપ આહાહા જે પ્રમાણે એમણે કહ્યું એ હોય તો કેવું હોય એ જોવાની ઈચ્છા થઈ। અહીં આપણને નાનકડું વાર્તા તત્વ દેખાય અને કૃષ્ણએ કહ્યું કે આ તારી સ્થૂળ આંખોથી, આ તારા ચર્મચક્ષુઓથી તો તું મારા અસલ સ્વરૂપને ન જોઈ શકે, કોઈ પણ વ્યક્તિની ક્ષમતાની બહાર છે, કારણ કે સમસ્ત બ્રહ્માંડનું એક નાનકડું અંશ છે વ્યક્તિ, તો અંશ પોતે સંપૂર્ણને જોઈ શકે એ કેવી રીતે બને? ન બને, સમગ્રને તો એનો જે અંશ છે એ ન જોઈ શકે। એટલે કૃષ્ણએ એને દિવ્ય ચક્ષુઓ, દિવ્ય નેત્રો આપ્યા, અને બ્રહ્માંડનો એ અંશ હોવા છતાં બ્રહ્માંડનો સર્જક એણે પોતાનું અસલ રૂપ ધારણ કર્યું। ત્યાં ઉભેલો અર્જુન અને ત્યાં ઉભેલો કૃષ્ણ એ બે તો એમના એમ છે, જે લોકો ત્યાં જોઈ રહ્યા હશે કે આ અર્જુન ને કૃષ્ણ બંને કંઈક વાતો કરે છે એ લોકો તો જોતા હશે તો એમને એમને દેખાતા હશે, પણ અર્જુન અર્જુનમાંથી કંઈક બદલાઈ ગયો છે અને કૃષ્ણ કૃષ્ણમાંથી કંઈક બદલાઈ ગયા છે, અને આખા બ્રહ્માંડનું સ્વરૂપ એટલે અર્જુનની દિવ્ય આંખો દ્વારા ક્યાં ઉભો હશે? પૃથ્વી ઉપર જ ઉભો હશે ને, પૃથ્વી તો આ બ્રહ્માંડનો એક ભાગ છે, એટલે સામે જે જોઈ રહ્યો છે એનો પોતે એક નાનકડો ભાગ છે તો એની બહાર નીકળી ગયો હશે ને। બહુ આપણે વિચાર કરીએ ને તો એક વિશિષ્ટ પ્રકારની આ પરિસ્થિતિ છે જે લૌકિક નથી, અલૌકિક છે। સામાન્ય રીતે આવું બધું ના બને, કારણ કે જો સ્વરૂપ ધારણ કરે તો એ સમગ્ર સ્વરૂપ, આનંદ ઘન સ્વરૂપ જે છે એ પણ આંખોથી દેખી શકાય એવું બને તો એની મર્યાદા થઈ જ ગઈ। અનંત છે, અનાદિ છે, અપ્રમેય છે એમ જો કહેવાનું હોય તો આ તો પ્રમેય થાય એવી પરિસ્થિતિ પેદા થઈ, એટલે એનું અનંતત્વ એની અદ્ભુતિ અર્જુનને થઈ, વાત બરોબર છે, પણ પોતાની સામે છે એટલે પોતાને એ અલગ છે એવું પણ હોવાની શક્યતા ત્યાં આપણને દેખાય અને છે નહીં। એટલે અર્જુન એ સમજી પણ ન શકે, બીજો કોઈ પણ ન સમજી શકે, આપણે પણ આ સમજવા માટે પ્રયત્ન કરવો પડે।

પરિસ્થિતિ છે કે અર્જુનના અંતઃચક્ષુ ખુલી ગયા છે અને એ અંતઃચક્ષુથી પોતાના સમેત સમગ્ર બ્રહ્માંડને એ માનો કે જોઈ રહ્યો છે. જોવાનું કામ એક ઇન્દ્રિયનું છે, પણ બધી ઇન્દ્રિયોથી આ કામ થતું હોય એવી પરિસ્થિતિ પેદા થઈ અને પછી કહ્યું કે ભાઈ આ તો મારી સમજણની બહાર છે. તો કૃષ્ણએ કહ્યું કે બરોબર છે, તારી સમજણની બહાર જ છે. તું જે જોઈ રહ્યો છે એ તો ઉગ્ર સ્વરૂપ છે, કાલ સ્વરૂપ છે. તું એનાથી ભયભીત પામ્યો છે તો ભલે ભયભીત થયો, પણ આ મારું કાળ સ્વરૂપ છે, જે આજે જે કોઈ ભૂત છે એને ભક્ષી જશે. જે કઈ ઉત્પન્ન થયું છે તે એની અંદર મળી જવાનું છે. આપણે એ વાત કરી છે કે ઉત્પન્ન થાય છે તે પોતાના કારણની અંદર લીન થતું જાય છે, તે પ્રલય કહેવાય છે. અહીંયા જે કોઈ ઉત્પન્ન થયેલા છે, જેને મારવા માટે કે જેના માટે થઈને મરવા માટે તમે બધા ઉદ્યત થયેલા છો, એ બધા પણ હકીકતમાં તો આ કાળના મુખની અંદર પ્રવેશી ચૂકેલા છો. અત્યારે જે તારું કામ છે તે એ છે કે મારું આ કામ છે એ તારા દ્વારા કરવાનું છે. નિમિત્ત માત્ર ભવ સભ્ય સાચન. તારે અર્જુને નિમિત્ત બનવાનું છે, કામ તો મારું જ છે અને હું જ કરવાનું છું. મારામાં જ આમણે સમાવાનું છે. આ મારામાં સમાશે અને તમે મારામાં સમાઈ જશો. માટે તું હવે દ્રઢ નિશ્ચયી થઈ જા અને આ કામ માટે તૈયાર થા. બસ કૃષ્ણએ આવું કહ્યું, બહુ ટૂંકમાં કહ્યું છે, બે જ શ્લોકમાં કહ્યું છે. આખી ગીતા ભલે આટલી લાંબી હોય, બે જ શ્લોકમાં કહ્યું છે કે સરસ રીતે કહ્યું ને, બે વાત કહી એક સાથે. યુદ્ધસ્વ માં વ્યથિષ્ઠા, યુદ્ધ કર અને એ માટે વ્યથા તારા મનમાં લાવીશ નહીં, કારણ કે તારે તો કઈ કરવાનું જ નથી. તારું તો જે કર્તવ્ય છે તે તારે નિભાવવાનું છે અને તે કર્યું છે એવું તો છે જ નહીં. તો યુદ્ધસ્વ અને માં વ્યથિષ્ઠા. સંજય ધૃતરાષ્ટ્રને કહે છે કે જ્યારે કૃષ્ણએ આટલું કહ્યું, કૃષ્ણના આટલા વચનો એના કાનમાં પહોંચ્યા, અત્યાર સુધી આંખો જાણે કે કામ કરતી હતી, કાને કામ કર્યું. શું કહ્યું હતું એના મગજમાં છે જ નહીં હજી. તમે જોજો એનો પ્રત્યુત્તર. ભાવોદ્રેક ની અનુભૂતિ એને થઈ રહી છે અત્યારે, ભાવથી સભર થઈ ગયો છે અત્યારે, એટલે ગદગદિત થઈ ગયો છે. ગદગદ વાણીથી એ કંઈક કહેવા માંગે છે. શું કહ્યું કૃષ્ણએ એ એક બાજુ મૂકી દીધું છે. ઉભો થા એમ કહ્યું છે કૃષ્ણએ, તો એ તો જાણે કે સાંભળ્યું ન સાંભળ્યું થઈ ગયું છે. ભાવ તો અંદરથી એકદમ પ્રગટ થઈ રહ્યો છે અને આ ભાવ જ્યારે પ્રગટ થાય છે ત્યારે એક નોંધપાત્ર ઘટના પણ છે એની સાથે, કે અત્યાર સુધી જ્યાં સુધી કૃષ્ણના વચનો એના કાનમાં ગયા નહોતા ત્યાં સુધી એ ભયભીત થઈ ગયો હતો. આહા, આવું ઉગ્ર સ્વરૂપ, મને શાંતિ નથી, મને ધીરજ નથી, હું એ બોલી પડ્યો હતો. પણ હવે ધીમે ધીમે ધીમે ધીમે ધીમે એ સ્વસ્થ થતો જાય છે અને એ રીતે આ સ્વરૂપને ફરી પાછું જુએ છે. હજુ સ્વરૂપ તો ત્યાં જ છે, વિશ્વરૂપ. તો ગદગદિત થઈને બોલી ઉઠ્યો અને ગદગદિત થઈને બોલાય એ સરસ હોય અને એટલા માટે કાવ્ય સમાન હોય. આ કાવ્ય તત્વ છે. અહીંયા શું કહે છે, ગદગદિત ભાષામાં, ગદગદિત બોલીમાં એ કથન કથન નથી, એ સ્તુતિ છે, સ્તવન છે. કથનમાંથી સ્તવનમાં જઈએ છીએ. આ પહેલા પણ

અર્જુને જે કહ્યું તે કથન નહોતું, સ્તવન હતું. સ્તવનમાં કથન તો હોય જ, એટલે વાણી દ્વારા થતું આ તવન કથન એ આપણે હવે જોઈએ કે શું કહે છે અર્જુન. થાને ઋષિકેશ તવ પ્રકીર્ત્યા જગત પ્રરુષ્યત્ય.

આ સ્વરૂપ ને જોયું અને બીજું આજુબાજુ નજર કરી તો ઓહો, અત્યાર સુધી ભય હતો, ઉગ્ર તીવ્ર સ્વરૂપ હતું, પણ અહિયાં જુઓ કે ઈશ્વરના સ્વરૂપ ની સામે જગત પ્રરશ્યતી અનુરજ્યતે. તમારા પ્રભાવનું કીર્તન પ્રકીર્ત્યા, તમારી પ્રકીર્તિથી, કીર્તિ પ્રકીર્તિ, કીર્તન પ્રકીર્તન, વિશેષ થાય ત્યારે પ્ર લાગે, તમારું પ્રકીર્તન કરીને જગત, બાકીનું વિશ્વ, લોકો એ પ્રહર્ષ્યંતિ. હે ઋષિકેશ, હે અંતર્યામી, હે પ્રભુ, તારી પ્રકીર્તિ થી હું જોઈ રહ્યો છું કે જગત પ્રહર્ષ્યતિ, અત્યંત પ્રસન્ન થઈ જાય છે. પ્રહર્ષ્યતિ, હર્ષ થાય ને, પ્રહર્ષ, અત્યંત હર્ષ, લોકો પ્રસન્ન છે, ખુશ છે, આનંદમાં છે. તારી પ્રકીર્તિ માત્રથી, ઈશ્વરનું સ્મરણ કરતી વખતે, ઈશ્વરના ભજન કીર્તન કરતી વખતે લોકોના મનની અંદર ઉદ્વેગ ના હોય, આનંદ હોય. ઉદ્વેગ ભૂલાઈ જાય, દુઃખ ભૂલાઈ જાય, અને ભગવાનના કીર્તનની સાથે તાર મળી જાય, એટલે એ તાર મળી જવાને કારણે હર્ષ પેદા. જો હર્ષ પેદા ન થાય અને દુઃખ જ પેદા થતું હોય તો એ તો સંકીર્તન થયું ના કહેવાય. તારા સંકીર્તન થી, તવ પ્રકીર્ત્યા, જગત પ્રહર્ષ્યતિ, જગત હરખ હરખ થઈ ગયું છે, ખુશ ખુશ, પ્રસન્ન પ્રસન્ન. અનુરજ્યતે ચ, અને અનુરંજન અનુભવે છે. અનુરંજન, આનંદ તો ખરો, પણ એની સાથે રાગ પણ ખરો, પ્રેમ પણ ખરો. પ્રેમથી વિહ્વળ થઈ જાય છે, જાણે કે જગત પ્રસન્ન થઈ ગયું છે અને અનુરંજન અનુભવી રહ્યું છે, અને ડરે છે. કોણ? તો જો અહીંયા બે ભાગ થઈ ગયા, ભીતાની ભય પામ્યા છે. કોણ ભય પામ્યું છે? રક્ષાંસી, રાક્ષસો, દુષ્ટ વૃત્તિ વાળા લોકો ડરી ગયા છે તારા પેલાથી. અને જે ઉત્તમ બુદ્ધિ વાળા છે, જે ઈશ્વરને પ્રસન્ન કરવામાં પ્રસન્ન છે, એ લોકો તો રાજી રાજી છે. જો તમને ભેદ સમજાય છે આ, કે અત્યાર સુધી અર્જુન આ ઉગ્ર સ્વરૂપને જોઈને પોતે પણ ભીતિ અનુભવતો હતો, એમાંથી બદલાઈ ગયું પાછું. તમારા સંકીર્તન માત્રથી લોકો અનુરંજિત છે, લોકો પ્રસન્ન છે. અને જે રાક્ષસો છે, એટલે દુષ્ટ વૃત્તિ વાળાઓ છે, ખરાબ વૃત્તિ વાળાઓ છે, એ ભીતાની, એ ભયભીત થઈ ગયા છે, અને દિશો દ્રવંતી, આમથી તેમ દોડી રહ્યા છે. ક્યાં જઈએ તો આનાથી બચી શકાશે? રક્ષાંસી, રાક્ષસો, ભીતાની, દિશો દ્રવંતી. સામાન્ય માણસ તમારી કીર્તિથી પ્રસન્ન થાય છે, અને દુષ્ટ વૃત્તિ વાળો માણસ તમારી કીર્તિ, તમારો પ્રભાવ જાણીને ડરવા માંડે છે. અને ત્રીજો એક વર્ગ છે, જે સિદ્ધ છે, જેણે ઈશ્વરના સ્વરૂપને સમજ્યું છે, જે માત્ર કીર્તનમાં નથી, એ પણ તમારા પ્રભાવથી પ્રભાવિત તો છે જ.

સિદ્ધ લોકોના સમુદાયો જેમણે કોઈને કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જેમણે સાધના કરી છે, એવા સિદ્ધ લોકો એક બે ના હોય, એ પણ સંઘાહા, સિદ્ધજનોના સંઘ, સમૂહોના સમૂહ, નમસ્યંતિ, નમસ્કાર કરે છે. જો ત્રણેક પ્રકારના માણસો થયા, એક છે નમસ્કાર કરે છે અને નમસ્કાર કરતી વખતે ઈશ્વરની સન્નિધિથી પ્રસન્ન પ્રસન્ન છે, બીજો પ્રકાર છે બીકથી નમી પડે અને ભાગે, ત્રીજો છે મુખ મલકાવીને નમસ્કાર કરે છે, ઓળખીને વંદન કરે છે. આ ત્રણેય પ્રકારના લોકો હવે મને દેખાય છે. આ જગત આખું તમારા સ્વરૂપથી પ્રસન્ન પ્રસન્ન છે. આપણે ગઈકાલે જોયું હતું કે ઈશ્વરની ના સાનિધ્યથી ખાલી ડર રાખવાનો હોય, ઈશ્વરના સાનિધ્યનો ડર ન હોય, એના તો સાનિધ્યથી પ્રેમ ભાવ પ્રગટે, હૃદયના ઝરણાઓ ખળખળખળ કરતા વહેવા માંડે, રોમ રોમ પ્રસન્ન થઈ જાય. ખોટું કામ કરનારાઓને ડર લાગે. એ હું જોઈ રહ્યો છું. અને આ બધા જે નમસ્યંતિ, તમને આ બધા નમસ્કાર કરે છે, વંદન કરે છે, પ્રણામ કરે છે, વિનમ્ર બની ગયા છે તમારી ઉપસ્થિતિથી, તો કસ્માત ચતેન નમેરન મહાત્મન. 37મા શ્લોકમાં અર્જુન કહે છે કે હું આ જોઈ રહ્યો છું તો મને વિચાર આવે છે કે કેમ ના નમે, આ બધા તમને નમે છે તો કેમ ના નમે. આમાં કઈ નવાઈ વાત પામવા જેવી વાત નથી કે આ ભગવાનને કેમ નમસ્કાર કરે છે. પ્રહલાદને પૂછે કે તું કેમ ભાઈ, અને રામને જ નમસ્કાર કરે છે. રેવા દે, ભગવાન નામનું કોઈ તત્વ નથી, નમીશ નહીં. એને ઈશ્વરના હોવાપણાની પ્રતીતિ નથી, માટે થઈને એ એમ કે છે. પણ જેને પ્રતીતિ છે એ કસ્માત ન નમેરન, એટલે પેલા રક્ષાંશીમાં આવી જાય હિરણ્યકશિપુ. કસ્માત ચતે ન નમેરન મહાત્મન, હે મહાત્મન, હે મહાત્મા, હે મહાન તત્વ, હે પરમ તત્વ સ્વરૂપ, કસ્માત તે ન નમેરન, એ તને કેમ ના નમન કરે, વંદન કરે, ઝૂકી જાય, સાષ્ટાંગ થઈ જાય. ગરીયસે બ્રહ્મણોપ્યાદિ કર્ત્રે, કારણ કે હે આદિ કરતા, આદિ કરતા, આદિ એટલે પૂર્વ, પહેલો, પ્રથમ, મૂળ કરતા, કોઈ પણ વ્યક્તિ પોતે કરતા છે એવું વ્યક્તિ ન માની શકે. હું કરું, હું કરું, એ જ અજ્ઞાનતા. પણ કરે છે તે પરબ્રહ્મ કરે છે, કે જે આપણે પુરાણોની વાતોથી શરૂઆત કરીએ તો વિષ્ણુના નાભિકમળમાંથી ભગવાન બ્રહ્માની ઉત્પત્તિ થઈ અને બ્રહ્માજીએ પછી વિશ્વનું સર્જન કર્યું. અરે ભાઈ, આ બ્રહ્મા કે વિષ્ણુ કરતા પણ જે આદિ તત્વ છે તે તમે છો. આદિ કર્ત્રે બ્રહ્મણો ભી આદિ કર્ત્રે. બ્રહ્મા જેને અમે લોકો એમ માનીએ કે જગતનો મૂળ આરંભ કરનાર માણસ વ્યક્તિ છે, એવું બ્રહ્મા માટે અમે કહીએ તો બ્રહ્મા તો આનો અંશ છે, એ મેં જોઈ લીધું. તો જે આદિ કરતા છે એ સ્વાભાવિક રીતે ગરીબ

असे, स्वाभाविक रीते ज गरीय असे श्रेष्ठ छे, મોટું છે. ગરીયસી એટલે મોટું, જેનાથી કોઈ મોટું ન હોઈ શકે તે. તો ગરીયસે તું, તમે આદિ કરતા છો. આદિ કરતરે તેને સંબોધનમાં વાપર્યું, આદિ કરતા છો એમ કહ્યું નહીં, સંબોધન કર્યું. આદિ કરતરે, હે આદિ કરતા, હે પરમ પ્રથમ બ્રહ્માના પણ આદિ કરતા તમે ગરીયસે, ગુરુ શ્રેષ્ઠ છો. આ શ્રેષ્ઠતા, આ ગૌરવ, આ ગુરુપણું મને દેખાય છે. અનંત દેવેશ જગન નિવાસ, આ બધા સંબોધનો છે. તમે અનંત છો, તમે દેવેશ દેવોના દેવ છો, તમે જગન નિવાસ, આ જગતનું નિવાસ સ્વરૂપ, નિવાસ ધામ છો. જગત તમારામાં છે, જગન જગતનો નિવાસ. ત્વમ અક્ષરમ સદસત તત્ પરમ યત, તમે અક્ષર છો, અને સત અને અસત બંનેથી પર છો. હોવા પણ અને ન હોવા પણ, સત અને અસત. આપણને દેખાય છે કે આ બધું સત છે, જગતને હું જોઈ રહ્યો છું, મારી સામે આ વૃક્ષ છે, વૃક્ષની ઉપર સરસ મજાના પાંદડા છે, પાંદડાની વચ્ચે એક સરસ મજાનું ફળ લટકે છે, કેરી. આ બધું મને દેખાય છે કે છે, અને નથી તે નથી. સસલા ને સિંગડા નથી, સિકતા તૈલ રેતમાંથી નીકળેલું તેલ, રેતને પીસીને કાઢેલું તેલ નથી, અસત છે. જે નથી તે નથી, જે છે તે છે. આપણે એમ કહીએ કે આ સત છે ને આ અસત છે, આ વસ્તુ છે ને આ અવસ્તુ છે. તો વસ્તુ અને અવસ્તુ આ બંનેથી પર, જે તમને સત દેખાય છે તે પણ નહીં, જે તમને અસત દેખાય છે તે પણ નહીં, તે બંનેથી પર. સદ અસત તત પરમ યત, સત અને અસત આ બંનેથી પર. કારણ કે જે જોઈએ છીએ એનો પણ નાશ છે, એ પણ પોતાના કારણની અંદર વિલીન થઈને પ્રલયની અવસ્થાને પ્રાપ્ત કરશે. પણ તમે તો પ્રલયની અવસ્થા પણ તમે છો, અને પ્રકૃતિની અવસ્થા પણ તમે છો. એટલે ત્વમ અક્ષરમ, ક્ષર નહીં, સચ્ચિદાનંદ સ્વરૂપ, પરબ્રહ્મ સ્વરૂપ તમે છો. તમને ઓળખવા સહેલી વાત નથી, કોણ ઓળખી શકે તમને? આવા સ્વરૂપને કોણ ઓળખી શકે? આ પરમાત્મ તત્વને, આ પરમ ચૈતન્યને કોણ ઓળખી શકે? ફક્ત તમારાથી અભિભૂત થઈને તમને પ્રણામ થઈ શકે, બાકી તમને જોઈને તમારું વર્ણન કરવું શક્ય નથી. કારણ કે તમે તો આ છો, અક્ષર બ્રહ્મ છો, પરબ્રહ્મ છો, આદિ તત્વ છો. ત્વમ આદિ દેવઃ, 38મા શ્લોકમાં કહે છે, ત્વમ આદિ દેવઃ પુરુષઃ પુરાણઃ ત્વમસ્ય વિશ્વસ્ય પરમ નિધાનમ. બહુ સહેલાઈથી સમજી શકાય એવી વાત છે. ત્વમ આદિ દેવઃ, તમે આદિ દેવ છો, તમે પુરાણ પુરુષ છો, તમે આ જગતનું મૂળભૂત સ્થાન પરમ નિધાન છો. જે કંઈ વિશ્વમાં જાણવા લાયક છે એના વેત્તા છી, એને જાણનાર તો તમે છો. જ્ઞાન સ્વરૂપ છે ને ઈશ્વર, એટલા માટે જ્ઞાન સ્વરૂપ છે. જ્ઞાન એનાથી અલગ છે અને એ જ્ઞાનને પ્રાપ્ત કરશે એમ વાત નથી, જ્ઞાન સ્વરૂપ છે.

0: तो वेत्तांसि वेद्यम च परम च धाम अने परम धाम तमे छो त्वया ततम विश्वम अनंत रूप। हे अनंत रूप तमेज अने तमारा वडेज आ बद्दू विस्तरेलू छे, आ आखो आखो विस्तार ए त्वया ततम तमारा वडेज विस्तारित करवामा आवेलो छे, तमारा वडेज व्याप्त छे, तमारा वडेज परिपूर्ण छे। एटले तमे शू नथी अने तमे शू छो। आटला बधा વિશેષણો આપ્યા છતાં પણ પૂરેપૂરી રીતે તો તમારું વર્ણન ના થઈ શકે। ત્વમ આદિદેવ, તમે આદિદેવ, તમે પુરાણ પુરુષ, તમે આ જગતનું પરમ નિધાન, તમે જ જ્ઞાતા, તમે જ જ્ઞાન। તો હે પ્રભુ, આ આખું વિશ્વ તમારા વડે વ્યાપ્ત છે એવું મને સમજાય છે। અર્જુન ભાવા ભાવ ના ઉદ્રેકમાં છે અને ભાવપૂર્ણ એ બોલી રહ્યો છે। આ સ્તુતિ અદ્ભુત સ્તુતિ છે। અનેક સ્તુતિઓ આપણે જોઈ છે, એ અનેક સ્તુતિઓમાં અદ્ભુત ગણાય એવી આ સ્તુતિ છે। હજુ ચાલે છે, આપણે 38 શ્લોક સુધી પહોંચ્યા છીએ અને હજુ આ સ્તુતિ ચાલુ છે। 39માં શ્લોકથી હજુ આગળ આપણે જોવાનું છે। હવે પછી જ્યારે આપણે મળશું ત્યારે 39માં શ્લોકથી શરૂઆત કરવાની થશે। ત્યાં સુધી આપણે વિરામ લઈએ।
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત। આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 91.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો।

દીકરી વિશેની વાત કરવી એટલે નદીને પાનીતર પહેરાવા જેવી વાત. દરિયાનું પાણી વર્ષો પછી વાદળ થકી વરસાદ થઈને પર્વતને મળવા આવે છે અને ઝરણા થકી વહે છે, ત્યારે કુદરતને માણવી જેટલી રસપ્રદ બની જાય છે ને, એટલું જ રસપ્રદ જીવન બની જાય છે જ્યારે એક દીકરી, એક બહેન, સ્ત્રી, માતા, સાસુ, વહુ, દાદીમાં અથવા નાનીમાના સ્વરૂપમાં જ્યારે અનુભવવા મળે છે. તો દીકરીથી દાદીમાં સુધીની સાફલ્ય ગાથા, જેમાં તમે મળશો એવી ગૌરવવંતી દીકરીઓને કે જેમણે સમાજમાં પોતાની આગવી પ્રતિભા ઊભી કરી છે.

0: કાર્યક્રમના પ્રાયોજક છે મહિલા કલાનિધિ ટ્રસ્ટ બનાસકાંઠા.
1: હેલો પાલનપુર, રેડિયો પાલનપુર 90.4 FM અને હું રશ્મિ હાડા. દીકરીથી દાદીમાની સાફલ્ય ગાથામાં આજે એક ગૌરવવંતિત દીકરી, જેને મળીને મને પણ આજે આનંદ થાય છે, એવી દીકરી કે જેણે ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ SSCમાં બનાસકાંઠા જિલ્લામાં A1 પ્રથમ નંબર મેળવી 96.33% સાથે કાણોદર ગામનું તેમજ શ્રીરામ વિદ્યાલય સ્કૂલનું પણ ગૌરવ વધાર્યું છે. તો એવી રિયા વજુભાઈ પોલરાને મળીએ. હેલો રિયા.
2: હેલો,
1: કેમ છે?
2: મજામાં.
1: રિયા, અત્યાર સુધીના 10મા ધોરણ સુધીના અભ્યાસ દરમિયાન તે હમણાં એવી વાત કરી કે ઘણી બધી સ્કૂલોનો અનુભવ થયો છે, તો કેટલી સ્કૂલો બદલી આજ સુધીમાં?
2: સૌપ્રથમ તો મારું એડમિશન ઇંગ્લિશ મીડિયમમાં થયું હતું, કોન્વેન્ટમાં. ત્યારબાદ પછી પપ્પા મમ્મીને લાગ્યું કે ઇંગ્લિશ મીડિયમ કરતા ગુજરાતી મીડિયમમાં બાળકનો વિકાસ સારો એવો થઈ શકે, એટલા માટે પછી વિદ્યા મંદિરમાં એડમિશન લેવું હતું. પરંતુ સ્કૂલવાળાની ડિમાન્ડ એવી હતી કે અમારે LC ગુજરાતીમાં જોઈએ, એટલે પછી મેં 2-3 વર્ષ કાણોદરની પ્રાથમિક શાળામાં જ કર્યા. અને ત્યારબાદ છતાં પણ એડમિશન ના મળ્યું એટલે શ્રીરામ વિદ્યાલયમાં મેં 6ઠા ધોરણમાંથી એડમિશન લીધું અને 6ઠાથી 10મા સુધી હું ત્યાં જ ભણતી આવી છું.
1: જ્યારે 10મા ધોરણનું રિઝલ્ટ આવ્યું, તો જ્યારે રિઝલ્ટ આવ્યું એ પહેલાંની પરિસ્થિતિ મગજમાં શું હતી?
2: મેં 92-93 ઉપર તો વિચાર્યા જ હતા કે મારી મહેનત એટલી તો હતી જ કે હું 92-93ને ક્રોસ તો કરી શકું, પરંતુ 96 એટલા મેં એક્સપેક્ટ નહોતા કર્યા. 95 સુધી બરાબર હતું અને 96% સાથે જિલ્લામાં પ્રથમ, એ થોડું અનએક્સપેક્ટેડ હતું, પરંતુ આઈ ફીલ વેરી મચ ગુડ.
1: અને રિઝલ્ટ આવ્યું એ પછી પરિવારની પરિસ્થિતિ ને ઘરમાં કેવો માહોલ હતો?
2: બધા ખુશ થઈ ગયા અને ફોન ઉપર ફોન, કોંગ્રેચ્યુલેશન, ઓસ્ટ્રેલિયા, અમેરિકા, બધેથી જેટલા રિલેટિવ્સ હતા બધાનો કોંગ્રેચ્યુલેશન કહેવા માટે ફોન આવ્યો.
1: જે સ્કૂલમાં અભ્યાસ કર્યો શ્રીરામ વિદ્યાલયમાં, તો એ સ્કૂલના શિક્ષકો અને એ સ્કૂલે જે તારા પાછળ મહેનત કરી છે, તો એ બાબતે સ્કૂલ બાબતે શું કહીશ?
2: સ્કૂલના ટીચર્સ અને બધા જ સપોર્ટિવ હતા, એમણે સારું એવું કોઓપરેટિવ મારી સાથે કર્યું. કોઈ પણ સ્ટડી રિલેટેડ ક્વેરી હોય તો તમે એમને ફોન કરી શકો, રિસેસના ટાઈમે મળી શકો. બધા જ ટીચરો સારા એવા સપોર્ટિવ હતા અને બધા જ ટીચરોએ મને સારી એવી પ્રોત્સાહિત કરી છે, પરંતુ ખાસ કરીને RP સર હતા, એમણે મને વધુ પ્રોત્સાહન આપ્યું છે, તે બદલ RP સરનો ખાસ ધન્યવાદ કહીશ.
1: કાણોદર ગામનું પણ ગૌરવ વધાર્યું છે.
2: હા,
1: અને કાણોદર ગામ એટલે બહુ એજ્યુકેટેડ ગામ છે અને એમાં પણ બનાસકાંઠામાં તારો પ્રથમ નંબર, એટલે કાણોદર ગામમાં પણ ખૂબ ખુશીનો માહોલ હશે. તો ગામવાળા અને સમાજ તરફથી તને શું પ્રેરણા મળે?
2: એટલે જે આ પ્રાથમિક શાળા નંબર 1 ત્યાં મેં અભ્યાસ કરેલો, એટલે જે એમના પ્રિન્સિપાલ નરેશભાઈ જોશી, એમણે મને એટલે કે ત્યાંથી અભ્યાસ લીધો, એટલે એમને એવું બતાવું હતું કે એવું નથી કે પાલનપુરની સ્કૂલમાં ભણેલા લોકો આગળ વધી શકે, પ્રાથમિક શાળાના લોકો સ્ટુડન્ટ્સ પણ આગળ વધી શકે છે. એટલે એમણે મારો ફોટો લીધો અને એ પણ એમનો પણ ફોન આવ્યો હતો, શાળાના શિક્ષકોનો પણ મને અભિનંદન આપવા માટે ફોન આવ્યો હતો. ગમ્યું એ બદલ મને.
1: ખૂબ સરસ. 10મા ધોરણમાં જ્યારે અભ્યાસ ચાલુ હતો ત્યારે દિવસ દરમિયાનના કેટલા કલાકની મહેનત હતી?
2: મારું એવું માનવું છે કે દિવસ સ્કૂલના કલાકોના અંદર જેટલું તમારે ચાલે એટલું ઘરે આવીને રિવિઝન કરો, તો છેલ્લે તમારે હેક્ટિક સિચ્યુએશન તમારે સામનો ના કરવો પડે. અને સ્કૂલમાં પણ સોમ અને ગુરુવારે ડેલી ટેસ્ટ લેવાનું ચાલુ જ રહેતું હતું, એટલે એનું પણ રિવિઝન થતું રહેતું હતું અને

0: સાથે સાથે ઘરવાળાએ પણ સારો એવો સપોર્ટ કર્યો સ્ટડી રિલેટેડ. પછી બોર્ડમાં કેવું હોય, બોર્ડની એક્ઝામ કરતાં જે બોર્ડનો માહોલ હોય એ સ્ટુડન્ટ માટે વધારે ડિફિકલ્ટ બનતો હોય છે, પરંતુ ફેમિલી મમ્મી પપ્પાએ સપોર્ટ કર્યો, બુસ્ટઅપ કર્યું કે ના એવું કશું નથી. અને જ્યારે હું સ્ટ્રેસ ફીલ કરતી હતી તો ટેન્સ થતી એ વખતે બી મને મોરલી સપોર્ટ મળ્યો છે, એ બદલ મમ્મી પપ્પાનો અને ફેમિલીનો બી થેન્ક યુ છે.
1: આ જે 10માના રિઝલ્ટ પછી ઘણા બાળકો એવું વિચારતા હોય છે કે આ ફિલ્ડમાં જવું છે, આ ફિલ્ડમાં જવું છે અને એક એવી લાઈન પસંદ કરવી છે, તો તારો શું વિચાર છે, કયા ફિલ્ડમાં જવું છે આગળ?
0: મારો વિચાર છે એક્ચ્યુરીનો, એટલે પહેલેથી જ મને બિઝનેસ, એકાઉન્ટ, સ્ટેટિસ્ટિક એ બધામાં રસ હતો અને મારું બેકગ્રાઉન્ડ પણ બિઝનેસનું જ છે. એટલે એક દિવસ એટલે મેં પપ્પાને વાત કરી કે મારે આવી રીતે જવું છે, એટલે પપ્પાને કોઈ ઇશ્યુ વાંધો નહોતો. અને પછી પપ્પાએ સર્ચ કર્યું આના અંદર, એટલે એમને એક્ચ્યુરી વિશે એક ફિલ્ડ મળી, એટલે એમણે મને જાણ કરી અને પછી અમે વધારે સર્ચ કર્યું. મારા એક સર હતા એમના તરફથી બી અમને સારું એવું ગાઈડન્સ મળ્યું. એટલે એક્ચ્યુરીના અંદર સ્ટેટિસ્ટિક, બિઝનેસ, ઇકોનોમિક્સ બધાનો કોમ્બો છે અને એ ફિલ્ડ, એના બધા વિષયો મને મારા મન ગમતા છે, એટલે એ ફિલ્ડ મારા માટે યોગ્ય છે. અને એક્ચ્યુરી વિશે વધારે માહિતી આપું તો એક્ચ્યુરીની ફિલ્ડ એક્ચ્યુરિયલ સાયન્સ છે અને તેના અંદર કોઈ ફાઇનાન્શિયલ કંપની એટલે કે ઇન્સ્યોરન્સ કંપની અથવા તો બેંકના અંદર જે કરંટ સિચ્યુએશન અને ફ્યુચરની સિચ્યુએશનને પ્રેડિક્ટ કરીને જે પોલિસી ડિવાઇસ કરે છે એક્ચ્યુરીનું કામ છે. અને એક્ચ્યુરી એટલે પોલિસી મેકર. આ ફિલ્ડના અંદર તમારું પરફેક્શન હોવું ખૂબ જ જરૂરી છે, કેમ કે કોઈ બેંક અથવા તો ઇન્સ્યોરન્સ કંપનીના અંદર જો કોઈ કેલ્ક્યુલેશનની એક આંકડાની બી પણ મિસ્ટેક થતી હોય છે તો ક્લાયન્ટને અથવા તો કંપનીને બંનેને ખૂબ વધારે પડતો લોસ બી જઈ શકે છે અને ફાયદો બી થઈ શકે છે. અને આ એક્ચ્યુરી માટે પરફેક્શન હોવું બહુ જરૂરી છે અને આના દ્વારા તમે ક્લાયન્ટ અને કંપની બંનેને સારો એવો લાભ કરી આપો એવી ફિલ્ડ છે.
1: ખૂબ સરસ. અત્યારે જે બાળકો 10માં અભ્યાસ કરી રહ્યા છે, તો તારી જે મહેનત હતી એ પ્રમાણે એ બાળકોને એવું કોઈ ગાઈડન્સની જરૂર હોઈ શકે કે રિયાનો પહેલો નંબર આવે છે તો રિયાએ આ કર્યું છે, આ કર્યું છે, તો એ બાબતે થોડી વાત કરીશ.
0: જનરલી કેવું હોય છે કે સ્ટુડન્ટ્સને ઘરેથી જ કહેવામાં આવતું હોય કે ના, તમારે એમને બાઉન્ડ્રી બનાવીને આપવામાં આવે કે તમારે આટલા માર્ક્સ લાવવાના, આ કરવાનું. મને ઘરેથી એવું કોઈ પ્રેશર નહોતું, મને જે સક્સેસ મળી એ મારી સહજ મહેનતની જ છે. એટલે પેરેન્ટ્સને બી કહીશ કે પ્રેશર ના કરો, એમની જેટલી કેપેસિટી હોય એટલું કરે, ઇટ્સ ઓકે. અને આટલા ટકા લાવવા પાછળ રોજે રોજની મહેનત કહી શકાય.
1: અત્યારે આપણી સાથે રિયાના મમ્મી પપ્પા પણ હાજર છે. હું રિયાના મમ્મી ખુર્શીદાબેનને પૂછીશ. ખુર્શીદાબેન, રિયાની આ મહેનત અને રિયાનું આ પરિણામ તમને કેવી લાગણી અનુભવી?
2: બહુ જ ખુશી થઈ. નાનપણથી જ રિયા બહુ જ પરફેક્ટ છે, એમ હું તો એને એટલું બધું સપોર્ટ નથી કર્યો, પણ એ જાતે જ પોતે જ બધું આ કર્યું છે. પહેલેથી પંક્ચ્યુઅલ છે, દરેક બાબતમાં એ પોતે બહુ ચીવટથી, કાળજીથી પોતે અભ્યાસ કરે. અમે હું તો મારાથી થાય એટલી મહેનત કરી છે, બાકી બધી મહેનત એની જ છે અને જાતે જ આગળ વધી છે, એટલે મને બહુ જ ગર્વ છે.
1: એવી કોઈ ગમતી બાબત રિયાની કે જેનાથી તમને એક એવી કોઈ ઘટના પણ કદાચ થઈ હોય કે કોઈ એવી વસ્તુ યાદ આવી હોય અને રિયાએ બહુ સારું કામ કર્યું હોય? આ 10મા ધોરણનું પરિણામ તો ખરું જ, પણ એ સિવાય અધર એક્ટિવિટીઝમાં કે એમાં કોઈ
2: અધર એક્ટિવિટીઝમાં એને ઘરની અંદર પણ દરેક વસ્તુમાં એને બહુ જ રસ છે અને પંચ્યુઅલ પણ છે. કોઈ પણ હોય આમ ચલાવી ના લે, દરેકને, મમ્મી હોય, પપ્પા હોય, ભાઈ હોય, દરેકને પોતે આમ સહજથી શબ્દો બોલી કાઢે. પણ એને એ બહુ સારું હતું કે એ પોતે પોતાની અંદર અને ઘરવાળાને પણ એ પોતે આમ એક્યુરેટ રાખે,
1: એટલે પાછળથી પણ
2: એને એ જ છે.
1: સરસ. અને જ્યારે પણ એ ક્યાંય બહાર જશે તો પણ તમે એની ચિંતા નહીં?
2: હા, એની મને લગી રે ચિંતા નથી.
1: અત્યારે જે બાળકો ભણી રહ્યા છે અને મમ્મી પપ્પાનું જે પ્રેશર બાળકો ઉપર હોય છે અને બાળક એક એવું હોય છે કે મમ્મી પપ્પા કહે તો થાય અથવા મમ્મી પપ્પા કહે છે તો કરીએ, નહીં તો કંઈ નહીં, તો આવો રિયાનો સ્વભાવ બિલકુલ નથી. પણ તમે એક મમ્મી પપ્પા તરીકે અને મમ્મી તરીકે તમે એવી દીકરીઓને, એવા માતા પિતાને શું કહેશો કે આવા બાળકને આપણે જ્યારે હોશિયાર હોય જ છે તો ફક્ત એને પીઠબળની જ જરૂર હોય છે, તો એ બાબતે આપ શું કહેશો?
2: હોશિયાર બાળકોને તો ફક્ત આપણને એને મોટિવેશન જ કરવાનું છે, એને પ્રેશર તો બિલકુલ આપવાનું જ નથી. જો પ્રેશર આપીશું તો બાળક દિવસે દિવસે પાછળ પડી જશે, એટલે આપણે એને વધારે ને વધારે મોટિવેશન કરીશું તો વધુ ને વધુ આગળ જશે. હું તો મારી રિયાને બિલકુલ શું કહેવાય આમ મોટિવેશન જ કરી છે, એને ભલે એની થાય એટલી મહેનત કરે તો હું ના પાડું કે બસ હવે બેટા રહેવા દે, છતાં પણ એમ કે ના મારે કરવું જ છે, એટલે વાલી તરીકે

0: આપણે બાળકોને વધુ પ્રેશર તો ન જ આપીએ, અને માનસિક એકદમ રિલેક્સ મળે એ રીતે આપણે ઘરનું વાતાવરણ બી એ રીતનું આપણે રાખીએ કે બાળક ખુશ થઈને ભણે. અને હું તો એટલું કહું કે ક્યારેય અમારે સિન્સિયર થઈને ભણી નથી, રમતા રમતા જ 10મું ધોરણ પાસ કર્યું છે એણે, ક્યારે ટેન્શનમાં પણ નથી અને ક્યારે બસ સહજતાથી જ એ અભ્યાસ કર્યો છે, એટલે જ વધારે આગળ વધી જઈએ.
1: ખૂબ સરસ સર. આપણી વચ્ચે રિયાના પપ્પા વજુભાઈ પોલરા આપણી વચ્ચે છે. નમસ્તે.
2: નમસ્કાર
1: વજુભાઈ. હું આપને પૂછવા માંગીશ કે રિયાએ અત્યારે જે વાત કરી કે મારે આગળના ફિલ્ડમાં સાયન્સ મેડિકલ ને એન્જિનિયરિંગમાં નથી જવું, તો એક વાલી તરીકે આપ આટલી હોશિયાર દીકરીને, ઘણા બધા વાલીઓ એવું વિચારતા હોય છે કે આટલા બધા સારા ટકા છે તો બસ મેડિકલ ને એન્જિનિયરિંગ લાઈન આપણી માટે ઓપન છે, તો એક વાલી તરીકે આપ આ દીકરી માટે શું કહેશો?
2: વેલ, ખરેખર તો પહેલાં તો મારી જે બેટી જે છે એના ઉપર મને બહુ પ્રાઉડ છે, અને એને જે 96.33% લાવી છે એ બદલ એમ કે મારા ફેમિલી અને મારા કુટુંબને અને સમાજને પણ એકદમ પ્રાઉડ ફીલ થાય એવું કામ કર્યું છે. અને બીજું, જ્યાં સુધી બાળકના ઇન્ટરેસ્ટનો સવાલ છે ત્યાં સુધી હું એવું માનું છું કે બાળકના ઇન્ટરેસ્ટ મહત્વનો છે. જો બાળકને માન લો કે મેડિકલમાં રસ નથી પણ છતાં પણ આપણે એને બહુ પ્રેશરાઇઝ કરી અને આપણે એને મેડિકલમાં મૂકીએ તો એ સક્સેસ જવાના ચાન્સીસ ઘણા જ ઓછા છે, ઘણા જ ઓછા છે. એટલે બાળકના પોતાના અંતરાત્મા શું કહે છે એ બહુ જ મહત્ત્વની વસ્તુ છે. એટલે મારી દીકરીના કેસમાં એનો જે આત્મા જે હતો કે ભાઈ મારે બિઝનેસ લાઈન જવું છે, ફાઇનાન્શિયલ સેક્ટરમાં જવું છે, એટલે પછી મેં 2-3 ફિલ્ડનો કર્યો, સ્ટડી કર્યો અને પછી એને સમક્ષ હું મૂક્યું. એને પછી એને કર્યું ડિસાઇડ કે ના પપ્પા, હું હવે આ કોમર્સ લાઈનમાં જ જવા માગું છું. ભલે લોકો કહેતા હોય કે ભાઈ આટલા સારા ટકા આવ્યા છે તો એમ કે ભાઈ કેમ મેડિકલ ને એન્જિનિયરિંગમાં કેમ મૂકતા નથી, પણ હું મારી દીકરીના અંતરાત્માને ને ના અવાજને સાંભળીને બહુ ખુશ છું. અને એ મને 100% વિશ્વાસ છે કે એ એ ફિલ્ડમાં 100% એ સક્સેસ છે જ.
1: જ્યારે 10માનું રિઝલ્ટ આવ્યું ત્યારે તમે કેવું ફીલ કર્યું હતું? પહેલાં તમને ખ્યાલ હતો કે રિયા હોશિયાર છે જ, પણ બોર્ડમાં નંબર આવશે એવું તો તમે વિચાર્યું કદાચ નહીં હોય?
2: લગભગ હું એને લગભગ બોર્ડના જે જે 6 તારીખે રિઝલ્ટ આવ્યું ને એના પહેલા જ હું એને કહેતો હતો કે બિલકુલ ધમાકો થશે, મારો અંતરાત્મા એવું કહે છે કે ધમાકો થશે, ગામમાં હોહા થઈ જશે કે હા રિયા ને 96.33, ટૂંકમાં કહેવાનું એટલે કે બહુ
1: સારું રિઝલ્ટ,
2: સારું રિઝલ્ટ મળશે. એટલે પહેલેથી જ મને વિશ્વાસ હતો કે બહુ જ સારું રિઝલ્ટ એનું આવશે. અને પણ 96.33 બનાસકાંઠા જિલ્લામાં ફર્સ્ટ આવ્યું છે એટલું મેં એક્સપેક્ટ નહોતું કર્યું, અને હું ખૂબ જ પ્રાઉડ ફીલ કરું છું. અને એના જીવનમાં આગળ વધે એવી ખૂબ જ શુભકામના.
1: ગુજરાતી મીડિયમ અને અંગ્રેજી મીડિયમની વાત કરીએ તો રિયાએ વાત કરી કે મારા પપ્પા અને મમ્મીનું પણ એવું જ કહેવું હતું કે આપણે ગુજરાતી મીડિયમથી જ અભ્યાસને આગળ વધારીએ. અત્યારે વાલીઓના પ્રેશર વધી રહ્યા હોય છે કે ઇંગ્લિશ મીડિયમમાં જ બાળક ભણે અને આગળ વધે. આ રિયા એક ઉત્તમ ઉદાહરણ છે ગુજરાતી મીડિયમની બાબતમાં, તો એ માટે વાલીને આપ શું કહેશો?
2: શરૂઆતમાં અમે જ્યારે સ્કૂલમાં એને મૂકવાની વાત આવી ત્યારે એ બધો એક એવો એવો માહોલ હતો કે ભાઈ આપણે ઇંગ્લિશ મીડિયમમાં મૂકીએ, ઇંગ્લિશ મીડિયમમાં મૂકીએ. એટલે પછી અમે બધાના દોરવાએ દોરે અમે ત્યાં આગળ એને કોન્વેન્ટ સ્કૂલમાં મૂકી. પછી એને 2 ધોરણ પાસ કરી પછી અમે બંને, હું અને મારી વાઇફ બંને પણ વિચાર્યું કે આપણે એવું અમને ફીલ થવા માંડ્યું કે ભાઈ ગુજરાતી મીડિયમમાં એનો પોતાનો જે કંઈ સબ્જેક્ટ જે છે એના અંદર એનો કોન્સેપ્ટ ક્લિયર થશે, એની પોતાની માતૃભાષામાં એનો પોતાનો કોન્સેપ્ટ ક્લિયર થશે. ઇંગ્લિશમાં એ કદાચ ક્રેમિંગ કરી અને ગોખીને પણ કદાચ એ કદાચ ટકા લાવી શકે. એટલે પછી અમે બંને ડિસાઇડ કર્યું કે આપણે હવે એને ગુજરાતી મીડિયમમાં જ આગળ વધારવી છે. હા, અત્યારના માહોલમાં એવું છે કે ઇંગ્લિશ મીડિયમની જરૂર નથી પણ ઇંગ્લિશ લેંગ્વેજ આવડવી જોઈએ એ મહત્ત્વનું છે. એટલે પહેલેથી જ પછી અમે એવું ડિસાઇડ કર્યું કે ભાઈ આપણે એને ગુજરાતી મીડિયમમાં મૂકીએ અને ગુજરાતી મીડિયમના સાથે સાથે આપણે એને ઇંગ્લિશ લેંગ્વેજ ઉપર થોડોક ભાર આપીએ, જેથી કરીને બંને વસ્તુ આપણને પેરેલલ આપણને એચિવ કરી શકીએ. એટલા માટે અમે એમને એને પછી ચેન્જ કર્યું મીડિયમ અને જે કહેવાય ગુજરાતી મીડિયમમાં લીધું એડમિશન અમે.
1: જેમ ગુજરાતી મીડિયમ ને અંગ્રેજી મીડિયમની આપણે વાત કરી, એમ સમાજમાં દીકરીનું પણ એટલું જ મહત્વ છે. અને રેડિયો પાલનપુર દ્વારા અને મહિલા કલાનિધિ ટ્રસ્ટ કણોદર દ્વારા આ જે દીકરી શ્રેણીની અત્યારે જે સિરીઝ ચાલી રહી છે, તો કે જે સફળ દીકરીના પિતા છો એવા સમાજને આપે મેસેજ આપવો છે કે દીકરી જો ધારે તો ઘણું બધું કરી શકે, અને આપે આ સફળતાને સાક્ષીમાં જોઈ છે એ બાબતે આપ શું કહેશો?
2: ખરેખર તો અત્યારના સમાજમાં અને ખાસ કરીને જે કાણોદર સમાજમાં જે છે, કાણોદર સમાજમાં એવું દીકરી કે દીકરાનો કોઈ જ એવો ભેદભાવ છે નહીં, એ ખરેખર

0: અમારા સમાજ માટે બહુ ગૌરવની વાત છે. કદાચ બીજા સમાજમાં પણ આ વસ્તુ ખરેખર લોકોને ખરેખર વિચારવું જોઈએ કે દીકરી અને દીકરા બંને સમાન જ છે, અને જો બંનેને આપણે જો પ્રમોટ કરશું તો દીકરી પણ એમ કે આગળ વધી અને પોતાના કુટુંબનું, પોતાના સમાજનું, પોતાના ગામનું, દરેકનું એમ કે નામ રોશન કરી શકે છે. એટલે મારું એવું માનવું છે કે દીકરી અને દીકરો બંને સમાન જ છે, અને એ ભેદભાવ અત્યારે ભૂલી જવો જોઈએ આપણે.
1: સાચી વાત છે. રિયા, એજ્યુકેશનની સાથે જ્યારે ભણવામાં તો તારી મમ્મીએ જેમ વાત કરી એમ રિયા પહેલેથી હોશિયાર અને બધી જ બાબતોમાં એક્ટિવ. બીજો અધર શાનો શોખ છે તને?
2: બીજા શોખની વાત કરીએ તો મને થોડો કુકિંગમાં પણ રસ છે, અને વધુ ફરવું વધારે ગમે છે, વર્લ્ડ ફરવું વધારે ગમે છે, એટલે એનો પણ શોખ કહી શકાય.
1: સરસ. જ્યારે દસમાનું આ એક ચોંકાવનારું રિઝલ્ટ તારા સામે આવ્યું અને તને એમ થયું કે ના, અમે કંઈક સારું એક એજ્યુકેશન મેળવ્યું છે, હવે આગળ તે જે વાત કરી એમ કોમર્સ ફિલ્ડ પસંદ કરીને આગળ વધવું છે અને ભવિષ્યમાં એક સારું નામ મેળવવું છે, તો સમાજ માટે એક બનાસકાંઠા જિલ્લાના જેટલા પણ સ્ટુડન્ટ છે એમના માટે અને તારા જેવી દીકરીઓ કે જેમણે ઘણું બધું એજ્યુકેશનમાં આગળ વધવું છે, તો એમના માટે એક લાસ્ટ મેસેજ આપીશ?
2: કોઈ પણ કામ કરવું તો તમારા ઇન્ટરેસ્ટથી જ કરવું. વાત અત્યારના ટ્રેન્ડના અંદર એવું છે કે માત્ર બી ગ્રુપ, એ ગ્રુપ, સાયન્સ રાખવાથી જ વિદ્યાર્થી આગળ વધશે. બસ જ્યારે પબ્લિક સામે કોમર્સ આવે એટલે તો પછી આપણી રેપ્યુટેશન ક્યાંય જતી રહે, અત્યારનો માહોલ એવો છે, પણ રિયલમાં એવું નથી. તમારો ઇન્ટરેસ્ટ જેમાં હશે એના અંદર તમે આગળ વધશો તો ડેફિનેટલી તમને સક્સેસ મળશે, અને દરેક વિદ્યાર્થીએ પોતાનો ઇન્ટરેસ્ટને શોધવો જોઈએ, પૂરેપૂરા પ્રયત્ન કરીને. તમારો ઇન્ટરેસ્ટ આર્ટ્સમાં હોય તો આર્ટ્સ લેવું, એવું નથી કે આર્ટ્સ લેવાથી તમે અનસક્સેસ થઈ જશો. એટલે મેઇન વસ્તુ ઇન્ટરેસ્ટ છે, ઇન્ટરેસ્ટથી જ તમારે પોતાની ફિલ્ડને શોધવી જોઈએ.
1: ખૂબ સરસ. તો આપણી વચ્ચે હતી રિયા વજુભાઈ પોલરા, અને એની સિદ્ધિને આપણે બહુ જ રીતે એને વખાણી, અને સમાજમાં બનાસકાંઠા જિલ્લામાં એને આપણું જે ગૌરવ વધાર્યું છે તે બાબતે રેડિયો પાલનપુર 90.4 FM અને મહિલા કલાનિધિ ટ્રસ્ટ કાણોદર દ્વારા ખૂબ ખૂબ અભિનંદન. ધન્યવાદ.
2: થેન્ક યુ.
3: તો ફરી મળીશું આવતા અઠવાડિયે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

हेलो हाय नमस्कार, दिस इज आरजे अंजलि, वेलकम टू माय शो सॉन्ग्स महफिल हेटले के गीतोनो सफर। अने एवा गीतो हूँ तमने संभळावुं छुं मारा आ शोमां जे गीतो आ समयना फास्ट जोरमां क्यां खोवाई गया छे। यस, अने आवा गीतो हूँ तमारी माटे शोधीने लावती रहूं छुं। साथे साथे ए गीतो कया यरमां बन्या छे, गीतोमां कोण छे, कोण गायक छे, अमुक अमुक आवी रिलेटेड वातो पण करती होउं छुं। ચાલો આજનું આપણું ફર્સ્ટ જે ગીત છે, સોંગ છે, એના વિશે તમને કહું। એક મૂવી આવ્યું હતું ઇન 1980માં, મૂવીનું નામ કુરબાની, જેમાં વિનોદ ખન્ના અને જિન્નત અમાનજીએ બહુ સારું એવું કામ કર્યું છે। એ મૂવીમાં એક સોંગ છે

આ સોંગ્સ જેમણે લખ્યું છે એ શ્યામલાલ હરલાલ એન્ડ કલ્યાણજી આનંદજી, જેમણે આ સોંગ લખ્યું છે અને સોંગ જેમણે ગાયું છે આનંદ કુમાર સી, કંચન એન્ડ મનહરુદાસ. તો ચાલો હવે આ સોંગની વાત થઈ ગઈ છે, નીકળી છે, તો એ સોંગ પણ આપણે સાંભળી લઈએ. લેટ્સ પ્લે અવર ફર્સ્ટ સોંગ ઓન અવર શો, હમ તુમ્હે ચાહતે હૈ એસા.

જ્યારે પ્રેમ થાય છે, લવ થાય છે, ત્યારે ઘણા બધા એવા સોંગ છે જે યાદ આવી જતા હોય છે. એક એવું મૂવી આવી ગયું જેનું નામ હતું સોદાગર. મૂવી એ બેઝિકલી ફ્રેન્ડશીપ પર છે અને મૂવીમાં ઘણા એવા ઉતાર ચઢાવ પણ આવે છે. મૂવીમાં જેમને કામ કર્યું છે એવા દિગ્ગજ કલાકારો એટલે કે દિલીપ કુમારજી અને રાજકુમાર એવા કલાકારો છે જેમનું મૂવીઝ તમે જુઓ તો એક અલગ જ એમની અદા જોવા મળે, એક છટા જોવા મળે. એમાં એક સોંગ છે જે એમના જ છોકરાઓ જે હોય છે એમને લવ થઈ જાય છે અને એ સોંગ કંઈક આવું હોય છે, ઇલ્લુ ઇલ્લુ ક્યા હૈ યે ઇલ્લુ ઇલ્લુ. આઈ એમ શ્યોર કે જે આ શો સાંભળી રહ્યા છે એમાંથી ઘણા બધા લોકોને આ સોંગ ફરીથી યાદ આવ્યું હશે અને ઘણા બધા એવા પણ હશે કે જેમને આ સોંગ વિશે ખબર પણ નહીં હોય. અને આ સોંગ એ આમ ભૂલવા જેવું તો બિલકુલ નથી, એટલે હું તમારી માટે ફરીથી લઈને આવી ગઈ છું આ સોંગ જેમણે ગાયું છે કવિતા કૃષ્ણમૂર્તિ, ઉદિત નારાયણ, સુખવિંદર સિંહ, મનહરુ દાસ. અને આ જે ફિલ્મનું જે મૂવી છે એ ફિલ્મ છે સોદાગર. ચાલો હવે આ ગીતની વાત નીકળી છે તો એ ગીત પણ સાંભળી લઈએ. લેટ્સ પ્લે અવર સેકન્ડ સોંગ, ઇલ્લુ ઇલ્લુ ક્યા હૈ યે ઇલ્લુ ઇલ્લુ. યસ, લેટ્સ પ્લે.

welcome again our show songs mehfil geeto ni safar with rj anjali. એક એવું મૂવી આવ્યું હતું જે મૂવીએ ઘણા બધા રેકોર્ડ તોડી દીધા હતા. એ મૂવીની સ્ટોરી તો ગજબ હતી જ, અને સાથે સાથે એ મૂવીના સોંગ્સ પણ એટલા જ ફેમસ થયા હતા. હું વાત કરી રહી છું મૂવી આશિકી. યસ, બસ એક સનમ ચાહીએ આશિકી કે લીએ. અને આ એક જ સોંગ નહીં પરંતુ આ ફિલ્મના દરેક સોંગ બહુ જ પોપ્યુલર થયા હતા. એમાંથી એક સોંગ હતું જાની જિગર જાની મન મુજકો હૈ તેરી કસમ તું જો મુજે ના મિલા મર જાઉંગી મેં સનમ. યસ, અને આ સોંગ જેમને ગાયું છે એટલે કે કુમાર શાનુજી, અનુરાધા પોંડવાલજી, અને જેમને બધાને ખબર છે એટલે કે રાહુલ રોય એન્ડ અનુ અગ્રવાલ જે આ ફિલ્મના કલાકારો છે. અને આ ફિલ્મમાં એમને ગજબની એમની અદાકારી બતાવી છે. સાથે સાથે તમે જ્યારે આ ગીતો સાંભળશો ત્યારે તમને પણ લાગશે હા આપણા બોલિવૂડના સોંગ્સ એટલે કિસી સે કમ નહીં. આશિકી મૂવી તો આવી, સાથે સાથે આશિકી 2 એ પણ પોપ્યુલર થયું અને એના પણ સોંગ એટલા જ પોપ્યુલર થયા. પરંતુ આશિકી મૂવીના જે સોંગ્સ છે એની એક અલગ જ અદા હતી અને એ ગીતો સાંભળવાની એક અલગ જ મજા હતી. તો ચાલો આજનું થર્ડ સોંગ જાની જીગર જાની વન ફ્રોમ આશિકી મૂવી લેટ્સ પ્લે.

હત મને તેરે નામ લિખા એ જે ફિલ્મનું સોંગ છે એ ફિલ્મનું નામ છે બેખુદી. 1992 એટલે કે 1992માં આ સોંગ આવ્યું હતું, જેમાં કાજોલ છે જેમણે આ સોંગ ગાયું છે, એટલે કે કુમાર શાનુજી અને આશા ભોસલેજી. અને તમને જાણીને નવાઈ લાગશે કે આ કાજોલનું ડેબ્યુ મૂવી એટલે કે ફર્સ્ટ મૂવી હતું, અને એમાં જેમણે કામ કર્યું એટલે કે એમની સામે જે હતા કમલ સદાનંદ, એટલે કે કમલ અને કાજોલની આ મૂવી હતી, જેમાં કાજોલ એની ડેબ્યુ ફિલ્મ એટલે કે કાજોલજીની આ ફર્સ્ટ મૂવી હતી. અને આ ફિલ્મના સોંગ્સ પણ એટલા જ મસ્ત છે. એમાંનું એક સોંગ જે આજે તમારી માટે લઈને આવી ગઈ છું, તો લેટ્સ પ્લે અવર ફોર્થ સોંગ.

જો હવેનું એ સોંગ છે તમારી માટે એક કંઈક નવું લઈને આવી ગયું છું. આ શોનું મેઇન મકસદ, મેઇન રીઝન એ જ છે કે જે જૂના જૂના ખોવાઈ ગયેલા સોંગ છે, જૂના ના હોય તો પણ છતાં જે સમયની સાથે ક્યાંક ખોવાઈ ગયા એવા સોંગ છે જે હાલના સમયમાં ક્યાંય સંભળાતા નથી ઓર આપણી નજરમાં પણ આવતા નથી, એ સોંગ્સને શોધીને તમારી સમક્ષ લાવવા. તો એમાં એક એવું સોંગ મને મળી આવ્યું છે જે સોંગ્સના શબ્દો કંઈક આવા છે, લૈલા ને કહા જો મજનુ સે. હા, એન્ડ આ જે મૂવીનું સોંગ છે એટલે કે જંગલ લવ, એન્ડ જેમને ગાયું છે કે આનંદ મિલિન, મનહર ઉદાસ અને અનુરાધા પોડવાલજીએ. અને આ સોંગ એટલે કે લૈલા ને કહા જો મજનુ સે, રાંઝા ને કહા જો હીર સે, લૈલા ને કહા જો મજનુ સે, રાંઝા ને કહા જો હીર સે, વહી મુજસે કહું. એન્ડ આગળ

જે સોંગ વહેતું જાય છે એ ચાલો આજે આપણે સાંભળી લઈએ. આઈ નો કે આમાં એટલા બધા એવા સોંગ છે જે પ્રેમ, લવ અને ઇશ્ક મોહબ્બતની જ વાતો કરતા હોય છે, પરંતુ તમે તો જાણો છો આપણા બોલિવૂડમાં એટલા બધા સોંગ્સ છે અને દરેક સોંગ એ અલગ અલગ સિચ્યુએશનને પ્રેઝન્ટ કરતા હોય છે. આજે હું તમારી માટે પ્રેમની વાતો લઈને આવી ગઈ છું, તો પ્રેમ રિલેટેડ સોંગ છે, તો ચાલો સાંભળીએ લલ્લા ને કહા જુમજનું સે.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન એન્ડ માય શો સોંગ્સ મહેફિલ. એન્ડ હવે તમારી માટે એક સોંગ લઈને આવી ગઈ છું. સોંગ છે મેં હું પ્રેમ રોગી, અને આ મૂવી જે છે એ મૂવીનું નામ છે પ્રેમ રોગ. આ મૂવી ભાગ્ય જેવું હશે કે કોઈએ જોયું નહીં હોય. હા, હાલની જનરેશનને હું નથી કહેતી કે એમને જોયું હોય કે નહીં, બટ ઓવરઓલ મોસ્ટલી 90s જે કિડ્સ છે એન્ડ આપણા પેરેન્ટ્સ કે જે મૂવી ઋષિ કપૂરના જે ફેન ફોલોઈંગ હશે એમને તો આ શ્યોર જોયું હશે. 1982 મૂવી આવી હોય છે. વન સાઈડ લવ એટલે કે ઋષિ કપૂરને લવ થઈ જાય છે પદ્મિની જોડે, એટલે કે આ મૂવીમાં જે હિરોઈન છે પદ્મિની કોલ્હાપુરી, એન્ડ દેન પદ્મિનીજીના મેરેજ થઈ જાય છે બીજા વ્યક્તિ જોડે. પરંતુ એવું કંઈક બનાવ બને છે કે એમના જે હસબન્ડ હોય છે પદ્મિનીજીના, એ મૂવીમાં એમનો એક્સિડન્ટ થઈ જાય છે, અને દેન આફ્ટર એ રિટર્ન થાય છે, અને પછી જે સ્ટોરીમાં વળાંક આવે છે અને ક્યાંની ક્યાં સ્ટોરી પહોંચે છે એ આ મૂવીમાં છે. પ્રેમ રોગ એટલે કે પ્રેમનો રોગ લાગેલો હોય છે. કોને લાગેલો હોય છે તો ઓફકોર્સ એ જોવા જેવું છે. અને મૂવી એ જો તમે ન જોયું હોય તો એકવાર જરૂરથી જોજો. એન્ડ આ મૂવીના સોંગ્સ પણ એટલા સુંદર છે, એમાંનું એક સોંગ એટલે કે મેં તમને હમણાં કહ્યું મેં હું પ્રેમ રોગી. હવે આ મૂવીમાં ઘણા બધા એવા દિગ્ગજ કલાકારોએ કામ કર્યું છે, જેમ કે ઋષિ કપૂર, પદ્મિનીજી, શમ્મી કપૂર, નંદા, તનુજાજી, રઝા મુરાદજીએ કામ કર્યું છે. આ મૂવી 1982 આવેલું છે એટલે તમે જાણી શકો છો કેટલા વર્ષો જૂનું છે. સ્ટીલ જ્યારે આ મૂવી ટીવી પર આવે છે ત્યારે એક વાર અચૂક નજર આપણી ઠરી જાય કે હા, ચલો એક વાર થોડું પળ ભરીને આના જે સીન છે એ જોઈ લઈએ. તો ચાલો આ મૂવીની વાત જો ચાલી રહી છે તો એનું સોંગ પણ સાંભળી લઈએ. લેટ્સ પ્લે અવર નેક્સ્ટ સોંગ.

હેલો હાય નમસ્કાર વેલકમ અગેન ધીસ ઇઝ આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો સોંગ્સ મહેફિલ ગીતોનો સફર વિથ આરજે અંજલી ને આજે મેં તમને ઘણા બધા સોંગ સંભળાયા એમાંથી હવે નેક્સ્ટ જે સોંગ છે એ મૂવી ખલનાયકનું છે બધાએ આ સોંગ સાંભળ્યું હશે ચોલી કે પીછે ક્યા હૈ ચોલી કે પીછે યસ આ સોંગમાં બે અલગ અલગ અવાજ છે એટલો અવાજ છે મીઠો મધુર અલકા યાજ્ઞિકજીનો અને સેકન્ડ અવાજ છે ઈલા અરુણજીનો જેમનો અવાજ કંઈક અલગ જ છે પહાડી છે અને તમને પકડીને રાખે એવો અવાજ છે ઈલા અરુણજીએ ઘણા બધા એવા સોંગ ગાયા છે જેમ કે હોલી અમે ઉડા રે ગુલાલ કયો રે મંગે તરસે અને એ જ રીતે અલકા યાજ્ઞિકજીએ જે સોંગ ગાયા છે બહુ મીઠા મધુર સોંગ છે અને જ્યારે આ બંનેની બેલડી એટલે કે બંનેની જોડી જ્યારે આ સોંગ ગાતી હોય ત્યારે આ સોંગનો વળાંક કંઈક અલગ જ નીકળી આવે છે. ખલનાયક મૂવી જેમાં જે કલાકારોએ કામ કર્યું છે એક તો છે આપણે માધુરી દીક્ષિતજી, દેન જેકી શ્રોફ અને ઓફકોર્સ ખલનાયક. જી હા, મેં હું ખલનાયક એટલે કે સંજય દત્ત અને અનુપમ ખેર છે અને ઘણા બધા એવા દિગ્ગજ કલાકારો આ ફિલ્મમાં છે. જ્યારે આ ફિલ્મ તમે જોશો ત્યારે તમને ખબર પડશે કે આ ફિલ્મનો પ્લોટ કેવો છે, કેમ સંજય દત્ત ખલનાયક બને છે, એની પાછળ બેક સ્ટોરી શું છે એન્ડ દેન કેવી રીતે એ ખલનાયકમાંથી નાયક બને છે. હું તમને આ ફિલ્મની સ્ટોરી નહીં કહું. ઓફકોર્સ એ રિલીઝ થઈ ચૂકી છે અને ઘણું જૂનું છે મૂવી, સ્ટીલ હું ઈચ્છીશ કે તમે એકવાર તો આવા જે આપણા બોલિવૂડના જે ફિલ્મ્સ છે એમને તમે જોવાનું રાખો. ઇન 1993 આ ખલનાયક મૂવી આવ્યું હતું એન્ડ એના પછી તો એના જે સોંગ્સ છે એ ઘણા પ્રસિદ્ધ પામ્યા. એમાંનું એક સોંગ જે આજે પણ જ્યારે સાંભળો છો ત્યારે અલગ જ રોમાંચક ગાવે છે એ છે ચોલી કે પીછે ક્યા હૈ. લેટ્સ પ્લે ધીસ સોંગ એન્ડ પછી હું તમને ફરીથી મળું છું. લેટ્સ પ્લે this song.

હેલો હાય, નમસ્કાર, ધીસ ઇઝ આરજે અંજલિને. આજે આપણે ઘણા બધા ગીતો સાંભળ્યા, એમાંથી ઘણા બધા એવા સોંગ્સ હતા જે ક્યાંક તમે પહેલીવાર આજે સાંભળ્યા હશે અને ક્યાંક કોઈ વાર સાંભળ્યા હશે પરંતુ ફરીથી સાંભળવાનો મોકો તમને નહીં મળ્યો હોય. તો આજે મેં શોધીને લાવી છું અને તમારી માટે એ ફરીથી આપણે રેડિયો પાલનપુર પર વગાડ્યા છે. એન્ડ નેક્સ્ટ ટાઈમ જો તમને એવા કોઈ સોંગ યાદ આવે કે હા અંજલિ, આ સોંગ પણ તમે તમારા રેડિયો પર વગાડી શકો છો, તો મને પ્લીઝ શેર કરો અમારા વોટ્સએપ નંબર 9592-66-88 પર. હું એ સોંગને સર્ચ કરીશ અને એની વાતોને પણ સર્ચ કરીશ, તમારી માટે એ જરૂરથી લાવીશ. તમને મારો આ શો કેવો લાગે છે મને જરૂરથી જણાવજો, જેથી આ શોમાં હું વધારે મહેનત કરું અને આને વધારે સારો બનાવવાનો પ્રયત્ન કરતી રહું. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો, પરંતુ જતાં જતાં આ મસ્ત સોંગ સાંભળતા જાઓ રેડિયો પાલનપુર પર.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
1: હલો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજે એઆર અને આપ સૌ માટે લઈને આવું છું ગુજરાતી સાહિત્યમાં અનુવાદ જે નવલકથાઓના થયા છે એમાંની એક સમગ્ર ગુજરાતી સમાજને પણ ભારતીય સંસ્કૃતિને સ્પર્શી જાય તેવી નવલકથા એટલે ડોલર વહુ સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા ગુજરાતીમાં અનુવાદિત આ નવલકથાના અંશો આપણે મારા અવાજમાં એટલે કે આરજે એઆરના અવાજમાં સાંભળીએ છીએ. ગત એપિસોડ સુધી ત્યાંથી એટલે કે પોતાના ઘરમાં વિટંબણાઓ સર્જાઈ અને જ્યારે પોતાના પુત્રએ જ માતા સમક્ષ પોતાનો વિચાર પડતો મૂક્યો કહેવાનો એ વાત પર આપણે અટક્યા હતા. એની બહેન અને એના માટે વિદેશ અને ખાસ કરીને અમેરિકાનું માંગુ હોય તો જ હા પાડવાની માતાની એ લાલસાને તે સમજણ ન આપી શક્યો. અને આજે એ દિવસ હતો કે જ્યારે પેલા આગંતુક મહેમાનો લક્ષ્મણભાઈ જેમની વાત કરતા હતા તે આવવાના હતા અને તે પણ આવીને આજે નક્કી કરશે જ એવું મન બનાવી બેઠેલા એ દીકરીની માતાને હવે કોણ સમજાવે કે સામેવાળા વ્યક્તિને પણ તેમના અનુરૂપ છોકરી જોઈતી પણ હોય છે. અહીં તેઓ પોતાની દીકરીને વારે ઘડીએ તૈયાર કરવા માટે જુદા જુદા નુસ્ખાઓ અપનાવી રહ્યા છે અને નીલાબા તો જાણે એમ સમજે છે કે એની દીકરી એ સર્વાંગ સંપૂર્ણ છે. રસોઈ કળામાં પણ માહેર છે, સંગીત પણ જાણે છે, સામાજિક કૌટુંબિક વ્યવહારો સમજે છે અને સુંદરતામાં તો કોઈ એનો જૂઠો ચડે તેમ નથી. બધી માને પોતાની દીકરીઓની સુંદરતા માટે માન અને ગર્વ હોય જ, પણ કહે છે ને સુંદરતા એ બીજાના આંખોના માપદંડ પર જ્યારે ખરી ઉતરવાની હોય ત્યારે બીજાને જોઈતી અપેક્ષાઓ પ્રમાણે તે હોવી જોઈએ. સુંદરતા એટલે ગૌરવર્ણ, સુંદરતા એટલે નયન નક્ષ અને હોઠ કે ચહેરાનો કે પછી શરીરનો આકર્ષક દેખાવ એટલું નથી હોતું. ઘણા બધા આયામ હોય છે અને એમાં આ આયામો પણ અગત્યના છે અને કોઈ એકાદ આયામથી પણ કોઈ વ્યક્તિ કોઈની સુંદરતાને માપતો હોય છે. આ બધી વાતોમાં નીલાબાની દીકરી માટે આવનાર માંગુ ખરેખર સફળતાથી એ પરિણામમાં પરિવર્તન થશે કે નહીં એની વાત કરવાની છે. પરંતુ શરૂઆત કરીએ આપણે આ વાર્તાના આ નવલકથાના અંશોને એ પહેલાં લઈએ આ નાનકડો વિરામ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નીલાબાએ એકવાર નહીં બે બે વાર ઘર ધોવડાવ્યું આવનાર મહેમાનોના સ્વાગત માટે. અને પછી તેમણે મીનાક્ષીને કહ્યું કે ઉપમા અને દહીંવડા તૈયાર રાખે. મીનાક્ષી આ સમયે ગર્ભવતી હતી. શાળામાં તેણે આજે ઘણું કામ કર્યું હતું, એથી થાકી હતી. તેમ છતાં આ બધા કામમાં તે સ્વાભાવિકતાથી જોડાઈ ગઈ, જેથી પોતાની નણંદને જોવા આવનાર મહેમાનોને આ ઘર પસંદ આવે. તમે સાંભળી રહ્યા છો ડોલર વહુ નવલકથા રેડિયો પાલનપુર પર. આરજે આરના સ્વરમાં આ નવલકથાના લેખિકા છે સુધા મૂર્તિ, અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. છેવટે બે કલાક પછી એ લોકો આવશે તેવા સમાચારના અણસાર આવ્યા. નિયત સમય તો વીતી ગયો હતો અને મહેમાનો હજુ આવ્યા હતા જ નહીં, એટલે એ વખતે જ ગિરીશ જરા વ્યંગમાં બોલ્યો હતો, કદાચ તેમને એક દિવસમાં જ ત્રણ ચાર છોકરીઓ જોવાની હશે.

તેથી જ તેઓ કદાચ મોડા હશે. પરંતુ છેવટે બે કલાક બાદ શેખર તેના પિતા, બહેન અને કેટલાક મિત્રો સાથે પધાર્યા. મોડા આવવા માટે તેમણે દિલગીરી દર્શાવવાની શિષ્ટતા પણ આચરી નહીં. તેના પિતા રાજારામે ઘરને ઝીણવટથી ધારી ધારીને જોયું અને આ લોકો ધનવાન તો જણાતા નથી. તેમણે સાવ તિરસ્કારથી વિચાર્યું, મારા છોકરાને તેઓ શું આપી શકવાના. આ પ્રસ્તાવ લાવવા માટે લક્ષ્મણભાઈને મનમાં ગાળો ચોપડાવા લાગ્યા કે આ તો તેમનો સમય વેડફાઈ જ રહ્યો છે અને આસપાસમાં થતી વાતોમાં હવે તેમને કશો રસ રહ્યો નહીં. સુરભી નાસ્તા પાણીની ચીજો લઈને બેઠક રૂમમાં આવી. તેણે આખા શરીરે સફેદ ટેલ્કમ પાવડર છાંટ્યો હતો, જે તેના સહેજે ઘેરા રંગની ત્વચા સાથે મેળ ખાતો નહોતો. તેણે એક લીલી બનારસી સાડી પહેરી હતી. પોતાની આ જૂની સાડી અનિતાએ તેને ભેટ આપી હતી. તેનાથી પણ તેના દેખાવમાં કોઈ પ્રકારે આકર્ષણ જાગતું ન હતું. વાસ્તવિકતા તો જે હોય એ રહેવાની છે, પરંતુ આવનાર આગંતુક મહેમાનોનો પ્રતિભાવ શું હતો એ આપણે માણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

રસ ન પડ્યો તેથી શેખર તેનાથી પીઠ ફેરવી ગયો અને ત્યાં તેણે મીનાક્ષીને ઊભેલી જોઈ. તે ગર્ભવતી હતી, તે સ્પષ્ટ હતું, છતાં તેનું રૂપ અચતું રહેતું નહોતું. લક્ષ્મણભાઈ સાદી વાતો કરતા હતા ત્યાં ગિરીશે વચમાં જ કહ્યું, મારો મોટો ભાઈ શ્યામ નેબ્રાસ્કામાં નોકરી કરે છે, તમે ક્યાં કામ કરો છો? ખાસ વિદેશી ઉચ્ચારો સાથે શેખર બોલ્યો, હું શિકાગો છું. તમે કેટલા સમયથી અમેરિકા રહો છો? ગિરીશે પૂછ્યું. 10 વર્ષથી. કઈ કંપનીમાં કામ કરો છો? વેસ્ટિંગ હાઉસ. તમારે બીજું કશું પૂછવું છે? ના ના. અપમાનિત થયેલો ગિરીશ હવે ચૂપ રહ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર.

આરજેઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. પછી તરત જ આખું ટોળું પાછું જવા માટે ઊભું થયું. નીલાબાએ કહ્યું, તમારો નિર્ણય જો અમને જલ્દી જણાવશો તો મહેરબાની થશે. અમારે અમેરિકામાં રહેતી અમારી અનિતા વહુને પણ કહેવું પડશે. આના લગ્નમાં તે પણ આવવાની છે. આ રીતે અનિતા

ઘોડો લેવા માંડ્યો. આટલા બધા પ્રશ્નો કરવાની તારે શી જરૂર હતી ભલા? જો એટલા માટે જ તેઓએ ક્રોધ આવે અને આપણને ના પાડી દે તો આ પ્રસ્તાવ ઠુકરાવી દેશે તો શું થશે? વાહ, જો આટલા દૂરના દેશમાં તમારી દીકરીને તમે મોકલવા વિચારો છો તો આવા પ્રશ્નો તો પૂછવા પડે. આપણે દીકરી આપીએ છીએ, કોઈ પ્રાણી નહીં. તેની નોકરી વગેરે માટે પૂછ્યું, તેમાં શું ખોટું છે? આપણને કોઈ બનાવી ન જાય તેથી જ મેં આ બધું પૂછ્યું છે. અને પૂછવું પણ જોઈએ, જાણવું પણ જોઈએ. વાત ક્યાં આગળ વધી, જવાબ શું આવ્યો, એ બધું જ માણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

પ્રશ્નો તો આપણે પૂછવા જ પડે, આપણે આપણી દીકરીને આપવાની છે, કોઈ પ્રાણી નહીં. ગિરીશ સાચું જ કહે છે, મનોહરલાલે પણ સમર્થન કર્યું. સ્વપ્નમાં હોય તેમ જ નીલાબા બોલવા માંડ્યા, મને તો લાગે છે કે તેઓ હા જ પાડશે. સુરભી, તને આ છોકરો કેવો લાગ્યો? એ થોડી મોટી ઉંમરનો ન લાગ્યો? સુરભીએ મોં મચકોડીને કહ્યું. સહેજે પણ નહીં, તમારા બંને વચ્ચે 8 જ વર્ષનો તફાવત છે, થી કંઈ બહુ જ ન કહેવાય. બાકી બધું તો સારું જ છે. જો એ લોકો હા પાડે તો વળી તું ના ન પાડતી હો? અને હા, મારે હવે અનિતાને લખીને બધું કહેવું પડશે ને. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર આરજી ERના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મહેતા અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મૂર્તિએ. મીનાક્ષી મૌન હતી. આખી વાતમાં કોઈએ તેનો મત પૂછ્યો જ નહીં. જો કોઈ કુટુંબમાં એકાદ સભ્યના મત માટે માન ન હોય, તેણે કડવાશથી આ બાબતનું વિચાર્યું, તો એ કુટુંબની નજરોમાં તે સભ્ય બહારની વ્યક્તિ બની જાય છે. ત્યાં તો ગિરીશે તેને બોલાવી, મીનુ આપણે ફરી આવીએ, ચાલ પાછા ફરતા શાક પણ લેતા આવીશું. ઘરની બહાર નીકળતા જ ગિરીશે તેને કહ્યું, મીનુ ખબર નહીં કેમ પણ તદ્દન અજાણ્યા માણસ સાથે સુરભીને પરણાવી દેવામાં મને થોડીક બીક લાગે છે. શેખર વિશે વધુ જાણવા હું ક્યાં તપાસ કરી શકું? સાંભળો, મીનાક્ષી બોલી, તમને શ્યામનો પેલો મિત્ર યાદ છે, મદન? તેની બહેનને પણ શેખર જોવા ગયો હતો. મને લાગે છે કે લક્ષ્મણભાઈએ જ આ વાત કહી હતી. નવાઈની વાત એ છે કે પ્રસ્તાવ નામંજૂર થયો. જોકે છોકરી તો બહુ સારી છે, થોડું આગળ ચાલીને આપણે એ લોકોને જ પૂછી લઈએ તો કેમ? મદન અને તેના પિતા બંને ઘરમાં જ હતા. શેખર વિશે ગિરીશે તેમને બધી વાત કરી અને એમનો અભિપ્રાય માંગ્યો. છોકરો કેવો છે? ડોસાએ તો ઉદાસીનતાથી જવાબ આપ્યો, અમને કંઈ ખબર નથી, શુકન બહુ સારા ન હતા. ભગવાનનો પ્રસાદ ડાબી બાજુએ ઉથલી પડ્યો, જે બહુ મોટા અપશુકન ગણાય, એટલે અમે પ્રસ્તાવ નામંજૂર કરી દીધો. ક્યારેક કહે છે ને કે કેટલાક બનાવો આકસ્મિક બને, પણ તમારી સફળતા અને તમને સાક્ષરતા કરવા અથવા તો તમારી સાક્ષરતા વિશેની એ તરફની જાગૃતિ તરફ, એટલે કે એ બનાવ પ્રત્યેની તમારી સમજણ તરફ દોરી જતા હોય ને, એવું પણ બને. અને એટલે જ તો એ પ્રસંગ અટક્યો નહીં હોય ને. હશે, વાતને માણીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

મદનના પિતાએ કહ્યું, અપશકુન લાગ્યા એટલે અમે પ્રસ્તાવ નામંજૂર કરી દીધો. તેમને વળાવવા માટે મદન જ્યારે તેમની સાથે બહાર આવ્યો ત્યારે સહેજ સંકોચથી એણે કહ્યું, ગિરીશ, મારા બાપુજી જરા જૂના વિચારના છે. એક સફળ લગ્નની ગોઠવણ થતી હોય તો હજારો જુઠ્ઠાણા બોલવામાં કશું અજુકતું નથી એમ તેઓ માને છે, પણ હું એ વાત સ્વીકારતો નથી. પહેલાંના વખતમાં છૂટાછેડાનો વિચાર સુદ્ધા કરી શકાતો નહીં, એ વાત જ સાંભળવામાં કદી આવતી નહીં, પણ આજકાલ તેની જરૂરિયાતને આપણે સ્વીકારીએ છીએ. ખેર, આ પ્રસ્તાવ વિશે મેં જે કંઈ હકીકત સાંભળી છે તે હું તને કહું, પછી તો તમે પોતે નિર્ણય લ્યો કે શું કરવું, પણ મને તેમાં ઘસેડશો નહીં, પ્લીઝ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજી એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. હા, તું મને બધી હકીકત કહે, ગિરીશે આગ્રહ કર્યો. જો હું પણ શિકાગોમાં જ રહું છું અને શેખર પણ ત્યાં જ રહે છે. અમારા ઘર વચ્ચેનું અંતર લાંબુ છે, છતાં 50 માઇલ જેટલું જ છે. એક રવિવારે મેં વિચાર્યું કે એને મળી આવું. એ મારા શહેરનો જ હતો એટલે મેં તેની ઔપચારિક મુલાકાત વાત અગાઉથી કરવાની જરૂર નહોતી એમ મેં ધારી અને મુલાકાત લીધી. શેખર ઘરે નહોતો, તે ભારત આવ્યો હતો. તેને ત્યાં એક ગોરી સ્ત્રી જોઈ અને એ સ્પષ્ટ હતું કે તે બંને સાથે રહેતા હતા. તું સમજ્યો ને એનો અર્થ? અને આ બાબત ન સમજી શકે તેટલો તું નાનો તો નથી જ. એક પતિ પત્ની તરીકે લગ્ન વિના જ સાથે રહેવું તે 10-1 મિનિટ માટે મેં તેની સાથે વાતો કરી અને જાણી લીધું અને પાછો ચાલ્યો આવ્યો. તેઓ છેલ્લા 2 વર્ષથી સાથે રહે છે. હું પોતે ભારત આવ્યો તે પહેલાં જ મારી બહેનને તે જોવા આવેલો, પણ આવ્યા પછી મેં તેનો પ્રસ્તાવ

નકારી દીધો. પહેલાં તો મારી બહેન ખૂબ નારાજ થઈ અને કહેવા લાગી કે હું એ વાતે રાજી નહોતો કે તે પણ અમેરિકા જાય, તેથી હું આવી વાતો કરતો હતો. જ્યારે મેં એને બધી જ હકીકતો જણાવી ત્યારે તે સમજી. ગિરીશ અને મીનાક્ષીને લાગ્યું કે જાણે તેમના પર મન પરથી એક મોટો બોજ હટી ગયો છે. લગ્નને નિશ્ચિત કરાવવું એક પુણ્યનું કામ ગણાય, પણ આ કામ એટલે કે લગ્નને તોડવામાં તમે જે ભાગ ભજવ્યો છે તે એટલું જ મોટું પુણ્યનું કામ કર્યું છે. હો, ગિરીશે ખૂબ આભારવાશ થઈ અને એને આભાર વ્યક્ત કર્યો અને બંને જણા ઘરે પાછા ફર્યા. હવે નીલાબા સાથે આ વાત કેવી રીતે કહેશે એ તમારે માણવું છે. તમારી સાથે જોડાયેલા રહો 90.4 મેગાહર્ઝ પર, રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો.

લગ્નને નિશ્ચિત કરવા કરતાં એને સફળતાપૂર્વક કોઈના લાભ માટે તોડવું તે મોટા પુણ્યનું કામ છે, એવું ગિરીશે કહ્યું અને એનો આભાર માન્યો. રાત્રે જમતી વખતે નીલાબાએ પોતાના મનની વાતો ફરીથી ઉખેડી. જો શેખર હા પાડે તો કયા હોલમાં લગ્નવિધિ કરીશું, કેવી સાડીઓ ખરીદવી જોઈશે, ચાંદીના કયા વાસણો જોઈશે અને સોનાના ઘરેણાનું શું? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથા, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, અને હું આરજે એઆર મારા સ્વરમાં આપ સૌને સંભળાવી રહ્યો છું. તેમની આવી વાતોનો કોઈએ પ્રત્યુત્તર આપ્યો નહીં. છેવટે એમનો આ પ્રલાપ સાંભળીને ત્રાસેલો ગિરીશ પોતાના પિતાને કહેવા લાગ્યો, બાપુ એક વાત સાંભળી લો, શેખર જો આ પણ પાડે ને તમારે એ પ્રસ્તાવ નકારી દેવાનો છે. કહી દઉં છું. પણ શા માટે? નીલાબાઈ રોષથી પૂછ્યું. મેં આ શેખર વિશે તપાસ કરી છે, મને જાણવા મળ્યું છે કે તેની એક ગોરી સ્ત્રી મિત્ર છે અને બંને સાથે રહે છે અમેરિકામાં. આ બધું તો કેવળ અફવા છે. જે લોકોને આપણા નસીબની ઈર્ષા આવે અને આપણને સુખી થવા ન ઈચ્છતા હોય તેવા લોકો આવી વાત ચલાવે. ના હો બા, આ વાત મને આપણા એક હિતેચ્છુએ કહી છે. જાણીબૂજીને શા માટે કૂવામાં પડતું મૂકવું જોઈએ? કોણ છે એવા આપણા હિતેચ્છુઓ જેણે આપણને એવી સમયસરની અને મહત્વની માહિતી આપી? જરા કહેતો ખરો ગિરીશ, મનોહરલાલે શાંતિથી પૂછ્યું. ગિરીશે બધી વાત વિગતે વર્ણવી. જુઓ, મેં મારો અભિપ્રાય આપી દીધો, તેમ છતાં જો તમારે આગળ વધવું હોય તો તમારી ઈચ્છા. ખભા ઉલાળતા ગિરીશે કહ્યું. એ જ વખતે એના કોઈ મિત્રે તેને બહારથી બૂમ પાડી એટલે તે બહાર ચાલ્યો ગયો. સુરભિ રોવા લાગી અને ઘરનું વાતાવરણ દુઃખથી તંગ થઈ ગયું. મીનાક્ષી સુરભિને સહેજ આશ્વાસન આપવા લાગી. નાનકડા પ્રસંગોની પણ જ્યારે પછડાટ મળે ત્યારે દુઃખ થાય જ.

પછી શું થયું એ પરિવારમાં એ વાતોને માણીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

સુરભી રોવા લાગી અને ઘરનું વાતાવરણ દુઃખથી તંગ થઈ ગયું. મીનાક્ષી સુરભીને સહેજે આશ્વાસન આપવા લાગી. બહેન, જરા ધીરજ રાખો. મેં જ તમારા ભાઈને કહ્યું કે આપણે મદન પાસેથી માહિતી મેળવી લઈએ. તમને તો આનાથી પણ વધારે રૂડો મૂર્તિઓ મળી જશે, જોજો ને. અને તમે પરણી નહીં શકો તેટલા જ ખાતર શેખર માટે નકામા આંસુ નહીં સારતા, હો ને. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર ડોલર વહુ નવલકથા, જેને લખી છે સુધા મૂર્તિએ અને ગુજરાતીમાં અનુવાદિત કરી છે સુધા મહેતાએ. અને રેડિયો પાલનપુર પર હું આરજે એઆર મારા સ્વરમાં આપ સૌને કહી રહ્યો છું. પણ આશ્વાસનને બદલે આ શબ્દોની અસર અવળી પડી. પરાજય, દુઃખ અને માનહાનિની લાગણીઓનો ત્રાસજનક ઉમેરો અનુભવી રહેલા નીલાબા તો બિચારી મીનાક્ષી ઉપર જ ઉછળી પડ્યા. પોતાની ગર્ભવતી વહુને સતાવવી ન જોઈએ એ બાબતની ઉપેક્ષા કરીને ગિરીશ પ્રત્યેની તેમની રોષની ભાવનાને તેમણે પોતાની કલંકરહિત વહુ પર ઉતારી દીધી. ઓ, ત્યારે તે જ ગિરીશને આમ કરવા ઉત્તેજન આપ્યું હતું એમ જ ને? તે વિના એ મૂર્ખ છોકરો વળી આવી છુપી રીતે વર્તે ખરો? તે જ તારી મોહિનીમાં એને એવો જકડી લીધો છે જેથી મારો દીકરો ઊંધી દિશામાં જઈ રહ્યો છે. સ્તબ્ધ બનેલી

મીનાક્ષીએ ધીમેથી કહ્યું, બા, આ શું બોલો છો? સુરભી ચીસ પાડીને બોલી ઉઠી, બા, જે કહે છે તે બરાબર જ છે. મારું અમેરિકા જવાનું રોકવા માટે તમે જ ભાભી બને તે બધું જ કરો છો. તમને મારી ઈર્ષા થાય છે? તમને એવી ઈચ્છા છે કે તમારી જેમ મારે પણ સખત મહેનત કરીને મારો નિર્વાહ કરવો અને એક એક પૈસાની ગણતરી કર્યા કરવી. તેને બદલે અનિતા ભાભીને જુઓ જરા, કેટલા ઉદાર છે, કેટલી કાળજી કરે છે. તમે તો મારી ઈર્ષા કરો છો. તમે વિચારો છો કે હું પણ બહુ ધનવાન બની જઈશ તો તમારું શું થશે? તમને એ બીક છે કે તમે ઘરબાર વિનાના થઈ જશો અને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તમે કેવળ સ્વાર્થી છો, સ્વાર્થી, અને તમારો મૂળ હેતુ એ જ છે. અને બધાને ઉલ્લુ બનાવવા માટે આ મૂર્ખા જેવું નાટક કરી રહ્યા છો. પણ મને તમે મૂર્ખ નહીં બનાવી શકો, મને બધી જ ખબર પડે છે. કહે છે ને કે લાલચ અને અપેક્ષાઓ ક્યારેક માણસને સાચા ને ખોટાનું ભાન થવા દેતા નથી. આવું જ તો કંઈક નહીં બની રહ્યું હોય. માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

સુધી ભરાઈને મનોહરલાલે કહ્યું, સુરભી મો બંધ કર. બાપુ તમે કેટલા ભોળા છો, સુરભી નારાજગીથી બોલી. તમને એમ લાગે છે કે ચળકે તે બધું સોનું છે, પણ તમે એના વિશે કશું જાણતા નથી. એ તો એવી સ્ત્રી છે જેની બગલમાં છુરી ને મુખમાં રામ હોય. એથી જ શાણા લોકો કહે છે કે પહેલા છોકરીના કુટુંબને તપાસો ને પછી જ લગ્ન લ્યો. સારા કુટુંબની દીકરી જેમ કે અનિતા ભાભી તદ્દન નિસ્વાર્થી સારી ને ઉદ્દાત હોય. તમે સાંભળી રહ્યા છો 90.4 મેગાહર્ટઝ પર ડોલર વહુ નવલકથાના અંશોને આરજે એઆરના સ્વરમાં. સુરભી, તું હવે વધારે પડતું બોલતી જાય છે. એક વધુ ખરાબ શબ્દ બોલી છે તો હું તારી જીભ ખેંચી લઈશ. અત્યંત ક્રોધમાં કાંપી રહેલા મનોહરલાલ ઊભા થઈ ગયા અને તેને ગાલે તમાચો મારવા ઈચ્છતા હોય તે રીતે હાથ પણ ઉગામ્યો. મીનાક્ષીને ખ્યાલ આવી ગયો કે તેના ઘરમાં એક નાનું સરખું વાવાઝોડું આવી ગયું હતું અને કદાચ તે વાતનું વતેસર પણ થઈ શકે તેવું હતું. સુરભીએ કહેલા કેટલાક તદ્દન ખરાબ શબ્દો પચાવવામાં તેને ખૂબ તકલીફ પડે તેવું હતું. તેને આવેલી શંકા કુશંકાઓમાં પણ આટલો હીન આક્ષેપ કદી તેના ઉપર કરવામાં આવશે એવું તેણે ધાર્યું જ ન હતું. ખરાબ રીતે ઘવાયેલા હૃદયથી આવા મોટા હુમલાથી આઘાત પામેલી મીનાક્ષી તેમ છતાં એટલું તો સમજતી હતી કે આ ચિંગારીને સંયમમાં લઈને આગ ફાટી નીકળે નહીં તેવા પ્રયત્નો તેણે જ કરવાના હતા. તેની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી અને તેણે આંસુ લૂછવાનો પ્રયત્ન પણ ન કર્યો. પોતાના હૃદયના આઘાતને તેણે પોતાની પાસેના પ્લેટમાંના ભાતમાં ભેળવી દીધો. કહે છે ને કે ઉદ્દાત્ત સ્ત્રી જીવનના પાત્રોની અંદર મનમાં સહન શક્તિની સાથે કડવા શબ્દો અને ભાવને ગળી જવાની પણ એક કળા અથવા શક્તિ હોય છે. એનો જ પરિચય મીનાક્ષી આપ્યો. વધુ આગળ શું થશે એ માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

આઘાતને સહન કરી રહી હતી મીનાક્ષી. ખૂબ જ શાંતિ રાખીને અને છતાં થોડી કડવાશથી તેણે સુરભીને કહ્યું, હું તો તમને મારી બહેનની દ્રષ્ટિએ જોતી હતી અને તમે સુખી થાવ તે માટે જ હંમેશા ઈચ્છા રાખતી હતી. તેથી જ મેં તમારા લગ્નમાં આટલો રસ લીધો અને તમારા કલ્યાણ માટે જ આ બધા પ્રયત્નો કર્યા. પણ હવે પછીથી આ કુટુંબના કોઈ કામમાં હું વચ્ચે પડીશ નહીં. પ્લીઝ મને માફ કરી દો. ભોજન પૂરું કર્યા પહેલાં જ તે ટેબલ પરથી ઉઠી ગઈ અને પરિસ્થિતિમાં આવેલા આ મોટા વળાંકથી મનહરલાલ ઘડીભર વિમૂઢ થઈને ઊભા જ રહી ગયા. મીનાક્ષીના રડમસ અને દુઃખી ચહેરાને જાણે જોવામાં શરમ અનુભવતા ન હોય તેમ સુરભી અને નીલાબા પોતપોતાના વિચારોમાં ડૂબેલા રહ્યા. અને ક્યારેક આ રીતે કુટુંબના સહિયારા પાત્રોમાંથી કોઈ પાત્રનું મનદુઃખ થાય અને જીવનમાં અલગ પોતાના નિર્ણય લે તેની દૂરોગામી અસરો પણ જોવા મળે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજી એઆરના સ્વરમાં સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતીમાં નવલકથાના અંશો અને જેનું નામ છે ડોલર વહુ. આવતા એપિસોડમાં હવે સમય થયો છે મારે તમારાથી અલવિદા કહેવાનો, એટલે આપણે આ વાતનું અનુસંધાન માણીશું. મારી સાથે જોડાયેલા રહો રેડિયો પાલનપુરના કાર્યક્રમ વિશે અને આજના આપણા આ ડોલર વહુના અંશો વિશેના તમારા પ્રતિભાવ અમને મોકલી આપો, તમારી ફરમાઈશ. અને તમે આવા સાહિત્યના કોઈ પણ પુસ્તક સાથે કે નવલકથા કવિતા સાથે જોડાયેલા હોય તો પણ અમારો સંપર્ક કરો. સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર આપ સૌને ઇજન આપે છે કે તમને અમે બોલાવીશું તમારી અનુકૂળતાએ, અમારી અનુકૂળતાએ, અને આપની વાત પણ રજૂ કરીશું. ત્યાં સુધી આપણે આ સંબંધોને જાળવી રાખવા માટે 9512966688 પર તમારે વોટ્સએપ કરીને તમારા સંદેશાઓ તમારા અવાજમાં કે ટેક્સ્ટ મેસેજીસથી મોકલવાના. અમારી મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઇડ ફોન અને ગૂગલ પ્લે સ્ટોર પરથી તેમજ આઈફોન માટે આઈટ્યુન સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. એમાં રહેલા સોશિયલ મીડિયાના વિવિધ પ્રકલ્પો એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ અને ઈમેલ થકી તમે અમારી સાથે સંપર્ક સાધી શકો છો. આ સિવાય રેડિયો ગાર્ડન પર પણ અમે ઉપલબ્ધ છીએ. વિશ્વના કોઈ પણ ખૂણા પર એક સાચા પાલનપુરી, સાચા ગુજરાતીને સામુદાયિક રેડિયો સ્ટેશનનો અવાજ સંભળાવવા ઈચ્છતા હોય અથવા તેમની વાતોને અમારા સમક્ષ લાવવા ઈચ્છતા હોય તો તમારા પ્રતિભાવ મોકલી આપો. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

0: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
1: એક સમયની વાત છે, એક ગધેડો રહેતો હતો જે ધોબીની માલકીનો હતો. એ ગધેડાની દોસ્તી શિયાળ સાથે થઈ. ઉંમરમાં ગધેડો મોટો હોતા આદરથી શિયાળ તેને કાકાજી કહી બોલાવતો અને ગધેડો તેને ભત્રીજા કહી બોલાવતો. રાતના ફરવા નીકળતા બેઉ કાકડીના ખેતરમાં પહોંચ્યા. તેમણે તાજી કાકડી સ્વાદથી માણી. ત્યારબાદ સતત 2 અઠવાડિયા ગધેડો અને શિયાળ રોજ રાત્રે તાજી કાકડી ખાવા પહોંચી જતા. એક રાતે શિયાળે કહ્યું, કાકાજી, આ કેવી સરસ મજાની કાકડી છે, હું તો પોતાને રોકી જ નથી શકતો. ગધેડાએ જવાબ આપ્યો, હા ભત્રીજા, પણ ઉપર પૂર્ણ ચંદ્રના તેજથી આંજી રહેલા આકાશની સુંદરતા જોઈ મને તો ગાવાનું મન થઈ રહ્યું છે. શિયાળે વિનંતી પૂર્વક કહ્યું, પ્યારા કાકાજી, તમે એવું કશું નહીં કરતા. અગર ચોકીદાર તમને સાંભળશે તો આપણે મુશ્કેલીમાં સપડાઈ જશું.

આપણે ચૂપચાપ આ કાકડીઓની મજા માણીએ. ભત્રીજા એ એટલો સુંદર છે કે હું પોતાની જાતને રોકી નથી શકતો, કહેતા ગધેડાએ ગાવા માટે ઘડું ખંખેર્યું. શિયાળે ચેતવણી આપતા કહ્યું, આવી બેવકૂફી નહીં કરતા કાકા, તમને ખબર છે કે તમારો અવાજ સુરીલો નથી, તમારા ગાવાથી ચોકીદાર ગુસ્સે થઈ જશે. આ સાંભળી દુભાયેલા અવાજમાં ગધેડાએ જવાબ આપ્યો, સંગીત અને સૂર વિશે તને શું ખબર, તને તો સંગીતની કદર કેમ કરવી એ પણ નથી આવતું. કાકાજી, હવે તમે ગાવાનું બંધ કરો, જરા સમજો, તમારા ગાવાથી આપણે મોટી તકલીફમાં પડી જશું. મને ખબર છે કે હું સારું ગાઉં છું. ભત્રીજા, તું બેસીને જરાક સાંભળ, તો જ તને ખબર પડશે કે હું સાચું બોલું છું, ગધેડાએ જવાબ આપ્યો. પોતાની શિખામણનો ગધેડો અમલ નથી કરી રહ્યો તે જોઈ શિયાળે પોતાને બચાવવાનો નિશ્ચય કર્યો. તેણે કહ્યું, કાકાજી જરા થોભો, હું બહાર જઈ ચોકીદાર પર નજર રાખું છું. હું અહીંથી નીકળું એટલે તમે દિલથી ગાજો. ચોકીદાર આવશે તો હું તમને તેની ચેતવણી આપીશ. ગધેડો જોરથી પોતાના કર્કશ અવાજમાં ગાય તે પહેલા જ શિયાળ ચોકીદાર આમે એ પ્રાણીની શોધમાં હતો જે તેની કાકડીઓ ચોરી કરી રહ્યો હતો. ગધેડાને ગાતો સાંભળતા જ એની તરફ દોડ્યો અને એ બેભાન થયો ત્યાં સુધી એને માર્યા રાખ્યું. હોશમાં આવતા જ પોતાને ખેંચતો ખેંચતો ગધેડો ખેતરની બહાર પહોંચ્યો જ્યાં શિયાળ એની રાહ જોઈ બેઠો હતો. હસતા હસતા શિયાળ બોલ્યો, કાકાજી અભિનંદન, તમે મારી ચેતવણી કાને ધરી નહીં, તેનો ઇનામ તમને મળી ગયો લાગે છે. ગધેડાએ નિસાસો નાખતા ચીડાઈને કહ્યું, મને મારી મૂર્ખતા પર શોક કરવા મારા હાલ પર છોડી દે. ધોબીએ જ્યારે ગધેડાને જોયું તો એ ખીજાઈને બોલ્યો, આવા જખમી ગધેડાનું હું શું કરું, અને ત્યાંથી વયો ગયો. ગધેડો બોલ્યો, મારા સારા મિત્રની સલાહને નજરઅંદાજ કરી એ મારી મૂર્ખાઈ હતી, હવે હું મારી ભૂલની સજા ભોગવી રહ્યો છું.

खरे खरो खजानो, वार्ताकार अमित गर्ग। एक दिवस पीटर ने खजानानो एक नक्शो मळ्यो। हे, हूँ साहस करीने आ खजानो शोधी काढीश, पीटर बोली उठ्यो। पीटर तो निकली पड़ो, ते खूब दूर चाल्यो अने छेवटे एक जंगल मा पहुंचो। त्यां एने एक सिंह मळ्यो। तू ताकात वालो अने बहादुर छे, पीटरे सिंह ने कह्युं। शू तारे आवुं छे मारी साथे खजानो शोधवा? सिंह तैयार थई गयो અને પીટરની સાથે જોડાઈ ગયો। જંગલ હતું ગાઢું અને અંધારિયું। પીટરને બીક લાગતી હતી, પણ એની સાથે સિંહ હતો ને, એટલે એણે પાર કરી લીધું। છેવટે બંને જણા એક પહાડ પાસે પહોંચ્યા। ત્યાં એમને એક ગરુડ મળ્યું। તારી નજર તેજ હોય છે, તું અમને જોખમો વિશે સાવચેત કરી શકીશ, પીટરે ગરુડને કહ્યું। તારે આવવું છે અમારી સાથે? અમે એક ખજાનો શોધી રહ્યા છીએ, ગરુડે હા પાડી।

0: અને પીટર તથા સિંહની સાથે જોડાઈ ગયું. પહાડ ઊંચો અને ખડકાળ હતો. સિંહ લપસી પડ્યો, પણ પીટરે ઝડપથી હાથ લંબાવ્યો અને સિંહને ઉપર ખેંચી લીધો. ગરુડ તેની ચપળ નજરથી એમના એક એક પગલાને જોતું હતું. થોડી વારમાં બધા ખીણ પાસે પહોંચ્યા. ત્યાં એમને એક ઘેટું મળ્યું. શું તું અમારી સાથે ખજાનાની શોધમાં જોડાઈશ? પીટરે ઘેટાને પૂછ્યું. અને ઠંડીમાં તું અમને હૂંફ પણ આપીશ ને? ઘેટું તૈયાર થઈ ગયું અને પીટર સિંહ તેમજ ગરુડની સાથે જોડાઈ ગયું. ઠંડી હવાના સપાટા વાગતા હતા. સામે ઘાસનું અનંત મેદાન હતું. બધા ઘેટાને વળગી પડ્યા. તેણે બધાને હૂંફ અને આરામ આપ્યો. છેવટે ચારે રણમાં પહોંચ્યા. ત્યાં એમને એક ઊંટ મળ્યું. તું તો કહેવાય રણનું વહાણ, પીટરે ઊંટને કહ્યું. શું તું અમને રણ પાર કરવામાં મદદ કરીશ અને ખજાનો શોધવા પણ જોડાઈશ ને? ઊંટ સંમત થયો. પીટર, સિંહ અને ઘેટું ત્રણેય ઊંટ ઉપર સવાર થયા અને ખુશીથી વિશાળ રણ વટાવતા ગયા. ઊંચે આકાશમાં ઉડતું ગરુડ આ સુંદર દ્રશ્યનો આનંદ લઈ રહ્યું હતું. ઊંટે પૂરપાટ દોડવા માંડ્યું. બધા આવેશમાં ચિચિયારીઓ કરવા લાગ્યા. ઊંટની પીઠ ઉપર સવાર થઈને રણ વટાવવાનું ઘણું રોમાંચક હતું. છેવટે પાંચે દરિયાને કિનારે પહોંચ્યા. ત્યાં એમને એક કાચબો મળ્યો. આ દરિયો પાર કરવામાં તું અમને મદદ કરી શકે? પીટરે કાચબાને પૂછ્યું. અમે એક ખજાનાની શોધમાં છીએ. કાચબો માની ગયો અને પીટર, સિંહ, ગરુડ, ઘેટા અને ઊંટની સાથે જોડાઈ ગયો. દરિયાના તોફાની મોજા આ ટુકડીને લગભગ ડૂબાડી જ દે, પણ કાચબાએ કુશળતાથી સૌને દરિયા પાર પહોંચાડી દીધા. તેઓને સામે પાર એક ઘુવડ મળ્યું. ઘુવડે ડાપણની વાત કરી.
1: અભિનંદન, તમે ખજાનો તો શોધી કાઢ્યો છે.
0: તે ક્યાં છે? બધા નવાઈ પામીને બોલ્યા.
1: તમે બધાએ સાથે મળીને જંગલ પાર કર્યું, પહાડો ચડ્યા, હિંમતથી ખીણો ઓળંગી, મક્કમતાથી રણ વટાવ્યું અને દરિયા પાર પહોંચ્યા. એકબીજાનો સાથ ન હોત તો તમે આ બધું ક્યારેય ના કરી શકત.
0: બધા એકબીજાની સામું જોઈ રહ્યા અને તેમને સમજાયું કે ઘુવડ ખરેખર સાચું છે. તેમણે મિત્રતાને શોધી કાઢી છે. સાચે જ તેમને જે મળ્યો તે જ સૌથી મોટો ખરેખરો ખજાનો.

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પા ને રેડિયો પાલનપુર ના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુર ની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 9.

96688 9512996688. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88.

9512996688। ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 9512996688 9512996688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર। મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડ માં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 9512-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

अपनी गली, कभी आना तू मेरी गली, समझ क्या।

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95 12 99 66 88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगीमां हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512-9966-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोई नो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधारस्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: Thank you.

0: અરે સંગીતા, સોલર પેનલ નખાવી દે, સોલર પેનલ નખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજિસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો, તમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95-99-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડ માં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્ય ઘર.gov.in પર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો, સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512996688 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95 92 66 88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

આ મારો નાનો ભાઈ છે ને, છબરો મસ્તીખોર છે. કોલેજમાં તો માર્કશીટમાં ફોટોશોપ કરીને પપ્પાને છેતરી જતો. ગઈકાલે મેં લાઇટ બિલમાં ઝીરો રકમ જોઈ એટલે મને થયું કે નક્કી આમાં આણે ફોટોશોપ જ કર્યું હશે. બાકી લાઇટ બિલ ઝીરો આવે એ વાત ગળે ઉતરે એવી છે? પૂછ્યું તો કહે, મોટા ભાઈ બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલની. મેં કીધું, વાહ, આ સ્કીમ તો ખરેખર જોરદાર છે હો ભાઈ. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર. હરે ગો.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: મારો એક પડોશી છે, જબરો જિદ્દી. આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી, પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.
1: હર ઘર સૂર્યઘર.
2: રેડિયો પાલનપુરના ફરમાઈશ કાર્યક્રમમાં હું આરજે પ્રિયંકા આપ સર્વે શ્રોતા મિત્રોનું સ્વાગત કરું છું. આપના બહોળા પ્રતિસાદના કારણે અમે ફરમાઈશ કાર્યક્રમમાં કમિટી દ્વારા પસંદ કરાયેલા શ્રોતાઓના પત્રનું વાંચન કરીએ છીએ. સાથે સાથે આપને ફરમાઈશ પણ સંભળાવીએ છીએ. તો બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં આપ સર્વેને આપની ફરમાઈશ અને પ્રતિભાવ વિશેની માહિતી આપી દઉં છું. રેડિયો પાલનપુર 90.4 FM વોટ્સઅપ નંબર 9592966888 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો. તો શરૂઆત કરીએ આજના ફરમાઈશ કાર્યક્રમની. આપણા પ્રથમ ફરમાઈશ કરતા છે રાજેશભાઈ. રાજેશભાઈ પાલનપુરના વતની છે અને રેડિયો પાલનપુરના સોંગ્સ એમને બહુ જ ગમે છે. રાજેશભાઈ

છે કે રેડિયો પાલનપુર ઉપરથી પ્રસારિત થતા દરેક કાર્યક્રમ એ સાંભળે છે અને અમારા દરેક કાર્યક્રમને એ સૌથી વધારે પસંદ કરે છે. રાજેશભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. રાજેશભાઈ આપણને ફરમાઈશ કરે છે ગુજરાતી મૂવી લવની ભવાઈનું સોંગ વાલમ આવો ને. આ ગીત એ ગુજરાતી મૂવીનું છે અને આ ગીત ગાવામાં આવ્યું છે જીગરદાન ગઢવીના અવાજમાં. આ ગીત બહુ જ ફેમસ થયું હતું અને અત્યાર સુધી આ ગીતની જે ચાહના છે એ હજી ને એવી ને એવી જ છે. ગુજરાતી ગીતો હોય અને ગુજરાતની અંદર લોકોને એક અલગ જ પીલ આપી દે છે ગુજરાતી સોંગ્સ. પણ એની અંદર બી આ જે લેટેસ્ટ ગુજરાતી મૂવીઝ આવ્યા કે જ્યાં મૂવીઝનો એક નવો વળાંક આવ્યો અને ત્યાં આ ગીતોએ આખા ગુજરાતી સિનેમાનું પોતાનું એક અલગ જ દ્રશ્ય ઊભું કરી દીધું છે. તો ચાલો સાંભળીએ રાજેશભાઈની ફરમાઈશ વાલમ આવો ને.

આજના બીજા ફરમાઈશ કરતા છે મનીષા. મનીષા એ પાલનપુરની નજીક એક ગામડામાં રહે છે અને મનીષા કહે છે કે તેઓ ટ્રાવેલિંગ દરમિયાન રેડિયો પાલનપુર સાંભળતા હોય છે. મનીષા આપણને ફરમાઈશ કરે છે પડોસન મૂવીના સોંગ બાય બટ્ટુર. આ સોંગ એ બહુ જ ફેમસ છે અને જોકે પડોસન મૂવીના દરેક સોંગ બહુ ફેમસ છે અને એની અંદર દરેક ગીતની અંદર એક અલગ જ કહાની દર્શાવવામાં આવે છે. પડોસન મૂવી હોય અને આ સોંગ હોય એનાથી વધારે એક સોંગના શોખીન વ્યક્તિને શું જોઈએ. ચાલો સાંભળીએ મનીષાની ફરમાઈશ પડોસન મૂવીનું આ સોંગ બાય બટ્ટુર.

આપણે નેક્સ્ટ ફરમાઈશ કરતા છે હાર્દિક. હાર્દિક એ કહે છે કે તેઓ પાલનપુરની એક કોલેજમાં અભ્યાસ કરે છે અને હાર્દિક આપણને ફરમાઈશ કરે છે પાપા પગલી સોંગનું. પાપા પગલી સોંગ એ ગુજરાતી મૂવી ચાલ જીવી લઈએનું સોંગ છે કે જ્યાં એક પિતા પોતાના બાળકને કેવી રીતે ઉછેરે છે અને પોતાના જીવનને કેવી રીતે પોતાના બાળકને સંપૂર્ણ સમર્પિત કરે છે આ સોંગની અંદર પાપા પગલી સોંગની અંદર દર્શાવવામાં આવી છે. જો કે માતા પિતાનો આપણા જીવનમાં સૌ મોટો ફાળો હોય છે અને આ ફાળો એ આપણે કદી તોલી ન શકીએ. તો ચાલો સાંભળીએ આ ફરમાઈશ પાપા પગલી.

ડુંગળી આ અપના બનાલે સોંગ એ મૂવી ભેડિયાનું છે અને આ મૂવી એ વરુણ ધવન અને કૃતિ સેનન ઉપર બનાવવામાં આવ્યું છે. પર્સનલી જો આ મૂવીની વાત કરીએ તો આ મૂવી મોસ્ટ ઓફલી જોવા જેવું છે. થોડું કાલ્પનિક છે, પરંતુ આ મૂવીની અંદર જે પર્યાવરણને લઈને હકીકત બતાવવામાં આવી છે કે કેવી રીતે પ્રકૃતિ જ પ્રકૃતિનું રક્ષણ કરે છે, એ બહુ મસ્ત વાત છે. દરેકે આ મૂવી જોવા જેવું છે. તો ચાલો સાંભળીએ ઈશાની ફરમાઈશ અપના બનાલે, કે જે અરિજિત સિંઘના અવાજમાં ગાવામાં આવી છે. તો અરિજિત સિંઘનો અવાજ હોય તો એનાથી વધારે આપણે શું જોઈએ. ચાલો સાંભળીએ આ ફરમાઈશ.

આજના આપણા છેલ્લા ફરમાઈશકર્તા છે રોહન. રોહન એ આપણને ફરમાઈશ કરે છે કેસરિયા સોંગનું. કેસરિયા સોંગ જે બ્રહ્માસ્ત્ર મૂવીનું હતું અને આ અરિજિત સિંઘના અવાજમાં ગાવામાં આવ્યું હતું. બ્રહ્માસ્ત્ર મૂવી કે જેની અંદર રણવીર કપૂર, આલિયા ભટ્ટની આપણે એક્ટિંગની એક ઉત્કૃષ્ટ લેવલ જોઈ શકીએ છીએ. બ્રહ્માસ્ત્ર મૂવી એ પણ બહુ સારું એવું મૂવી આવેલું અને આ મૂવીનો પાર્ટ ટુ હવે ટૂંક સમયમાં આવવાનો છે. તો આપણે બધા ઉત્સુકતાથી બેઠા છીએ કે આ મૂવીની મિસ્ટ્રી એટલે કે દેવ અને એની વાઇફની મિસ્ટ્રી કેવી રીતે, દેવ અને ઐશ્વર્યાની જે મિસ્ટ્રી છે એ કેવી રીતે સોલ્વ થશે. ચાલો સાંભળીએ અત્યારે રોહનની ફરમાઈશ.

યાદ રાખજો, આપની ફરમાઈશ અને પ્રતિભાવ સંદેશ સ્વરૂપે, ઓડિયો અને ટેક્સ્ટ સ્વરૂપે અમારા વોટ્સઅપ નંબર 9512-6688 પર મોકલી આપો. યાદ રાખજો, જો ગીત 1965 પહેલાંના હશે તો અમને સરળતા રહેશે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત પાલનપુરનો અવાજ અને આપણા સમુદાયનો એકમાત્ર સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે રેડિયો પાલનપુર 90.4 FM. રેડિયો પાલનપુર 90.4 FM ને માણતા રહો. અને હું છું આરજે પ્રિયંકા. ફરી મળીશું આવતા રવિવારે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

નમસ્કાર, રેડિયો પાલનપુરમાં તમારું સ્વાગત છે. હું છું આરજે અંજલી અને આજે તમારી માટે એક સુંદર મજાનું નિબંધ લઈને આવી ગઈ છું. હા હા, એ જ નિબંધ જે આપણે બાળપણમાં લખતા હતા સ્કૂલમાં, જ્યારે ટીચર આપણને કહે ને કે કોઈ સબ્જેક્ટ આપે, કોઈ વિષય આપે, એના ઉપર તમે તમારા વિચારો શેર કરો અને એક સરસ મજાનું નિબંધ લખો, ત્યારે આપણે નિબંધ લખતા. આજકાલ તો નિબંધ વિશે આપણે ક્યારે વાત જ નથી કરતા. તો આજે તમારી માટે હું એક સરસ મજાનું નિબંધ લઈને આવી ગઈ છું, જેનું નામ છે ઘર. ગુજરાત સાહિત્ય અકાદમીની ગદ્યભાવન શ્રેણી પુસ્તક 7ના ચૂંટેલા નિબંધો મણિલાલ હ પટેલના એ નિબંધોમાંથી એક નિબંધ ઘર. ડુંગરા જેવડું ઘર, કણબીને તો અનાજ ભરવા સંઘરવા જોઈએ, ઢોરનું કોડિયું અને ઘાસ ભરવાના માળા જોઈએ, કોઠાર માટેની જગા જોઈએ ને પરોણા માટે પડસાળ, એટલે લુણાવાડિયા પાટીદારોના ઘર મોટા ડુંગરા જેવડા, ઘણા ને તો વખાર જેવા, બધું ભરેલું ને આડાઅવળું ખડકેલું. એ જમાનાની માટી થાપી ભીંતો, છાણ લીપી ઓસરી, વડીઓ જડેલા મોટા માળા અને ઉપર નળિયા છાયા ઢાળિયા છાપરા, બંધ કોલાવાળી પડસાલો, મોટી ચોપાડ, વિશાળ ગુંજાર ને પાછળ એક ઢાળિયામાં ઓરડી જેમાં પાણી ગરમ કરવાનો ચૂલો ને ભેંસ બળદના ખાણદાણ બાફવાના ગોરિયા, એ પછી નાવાનો પતરો, ત્યાં પાણીની ઘડી અને માટલા, પાસે વાળોલ પાપડી, ગિલોડીના વેલા, ચડાવેલ કળિયા અને રીંગણ ક્યારો, પછી વાડો, વાડામાં ખળું ને પછીની ખુલ્લી જગામાં ઘાસના કૂંધવા, એ પછી વાડને અડીને કણજી, હરના ઝાડ, એની નીચે કરાઠાના કઠિયારા, પછી ખોડી બારું, ત્યાંથી જવાય દાંતીએ, સીમે, નદીએ, બીજી બાજુ નેળિયાની પડખે ભા

ગુળ, જેથી ગાળા ખળે આવે જાય. ઘર પડસાળની આગળ આંગણું, ત્યાં ઢોરને બાંધવાની ગમાણ, માથે લાકડાની મેડી, ઉપર ઘાસ, એ પછી ઝૂલતા લીમડા ઝાડ ને પછી કૂવો, ત્રિભેટો, ત્યાંથી નેળિયા ફળીએ ફળીએ ને સીમ વગડે લઈ જાય. ઘણા ગામ બે હારવાળા ઘરોમાં વસેલા, પણ ઘણા તો નેળિયા ત્રિભેટિયાઓ વચ્ચે આંગણા ઘરવાળા પછી એમ વસેલા. ગામ જુદા જ લાગે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ઘર. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ઘર. આ પાટીદારોના ઘર આંગણા મકતાવાળા મોકળા, પડસાળની આગલી ભીંતે માટી થાપી પેલીઓ કે ક્યાંક ઈટ ચણી ઓટલીઓ હોય, કરો ઊંચો ચૂનો કરેલો કે રાતી ગોર મટીને લીંપેલો, ક્યાંક મોર ચિત્રેલા ભળાય કરમાય થોડા નાના ઝાડવા, ત્યાંય પણ હોય કઠિયારો રોજે રોજ વાપરવાના બાળવાના લાકડા, ઉકરડો વાડામાં છેલ્લે હોય. આવા ઘર બબ્બે ત્રણ ત્રણના ઝુમખાઓમાં મોટે ભાગે કુટુંબો પ્રમાણે વસેલા હોય. ના, અમારા ગામડામાં તો માંડ મીડિયો ના મળે, ન મળે સાંકડી શેરીઓની સંકડાસ કે પાસે પાસે વસેલા ફળિયાની ગીંચતા પણ ન મળે. અમારા ગામડાને તો ન ખડકીઓ હોય ડેલીઓ હોય કે ન ચણ્યા હોય કોટ કાંગરા.

બધી ખુલ્લાસ. બહુધા માણસોએ એવા ખુલ્લાને મોંકળા મનવાળા મળે. કાળજાળ ઉનાળે આવા ઘરમાં કદી બફારો વળ્યો નથી. નળિયા છાયા પડાળમાંથી પવન સંચરતા હોય, ઘાસ માળા ગરમીને રોકતા હોય, માટીની ભીતો ઝટ તપે નહીં ને તળ્યું તોય છાણ લીપ્યું. ઓકળીવાળું એ ટાઢું લાગે. પંખા વગર એવા ઘરમાં જિંદગીના 25-25 વર્ષો કસી ફરિયાદ વિના વીતી ગયા. શિયાળો જરા વધારે ટાઢો લાગે, પણ ચોમાસે વરસતો વરસાદ રાતભર નળિયા વગાડતો એ સંગીત ઊંઘને ઘૂંટે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ઘર.

અંધારી રાતોમાં વરસતો વરસાદ નેવાના દેકારાથી પમાતો. દિવસે એ નેવાની ધારાઓ નીચે નાવાનું ને ચોખ્ખું પાણી ભરી નાવાની ઘડીઓ ભરી લેવાની. ઘરની પછીત લગી ઘાસ ઉગી આવે, વાડો ખેડીને મકાઈ વાવી હોય, ખળું પણ ઘાસથી લીલછાઈ જાય. અમારું ઘર વાડવેલાથી છવાયેલો વાડો વચ્ચે ઊભું હોય. હરિયાળા બેટમાં વસવાનો એ નોખો અસલ અનુભવ. શિયાળો લીમડા ખેરવે વાડામાં સોનેરી પરાળના કુંદવા ને સીમ પર પીળ ચટ્ટી. પરોળથી આંગણે તાપણી સળગાવી દાદા તાપતા હોય ત્યાં ઋતુ બદલાય અને પ્રત્યેક ગતિવિધિ પમાતી રહેતી. ઉનાળો બેસે અને ખાટલા ચોપડા પડસાળો છોડીને ફળિયામાં આંગણામાં આવી જાય. ચૈત્ર વૈશાખની ચાંદની રાતોમાં ખુલ્લા આભ નીચે સુવાનું એ સુખ શહેરની સાંકળ માંકણ શેરી અગાસી ક્યાં મળે. પહેલાં ચામર ઢોળતા લીમડા માથે જબૂળતા હોય, દૂર નદીના ભાંઠામાં સારસ પ્રહરે પ્રહરે બોલતા હોય ને એમ રૂપેરી રાત પસાર થતી હોય. ઘર પાસેના નદી કૂતરોમાં બહાર આવી શિયાળવાલ લારી કરે ને ગામના કૂતરા એના જવાબમાં ભસતા ભસતા ગામ સીમની સરહદ સુધી દોડી જાય. એક નાનકડું અવાજ યુદ્ધ ખીલાઈ રહે ને પાછી રાત ટાઢા જળમાં પતરા જેવી શાંત. હા, ઘુવડનો ડરામનો અવાજ રાતને બીકાવળી બનાવતો. સીમમાં વાસો ગયેલા કોક ખેડૂતો ઢળતી રાતે ગાવાનો અવાજ સંભળાતો ને ક્યાંક નદીની સામે પાર કાનેસરમાં તબલા, કાંસી જોડા રણકાવતી ભજન મંડળી કાને પડતી. ઘરને ઘેરીને રહેતી આવી ભાતીગળ દુનિયા માટે જીવ તો હજુ જુરે છે, પણ એ બધું ક્યાં બચ્યું છે? તમે સાંભળી રહ્યા છો નિબંધ ઘર.

પડસાળે દાદા કાકા સૂતા હોય, પાછલી ગુંજારમાં ભાઈ ભાભીનો સંચાર ચાલે, ચોપાડે માની આસપાસ ટાબરિયાના ખાટલા, ચોપાડની એક પા હોય ઢોરની કોઢ, પાગોળે બળદ અને દૂધ દેતી ભેંસો હોય, પાછલી ભીતે પાંડરાને બાખડી ભેંસ, અંધારામાં એમની આંખો તકતકતી રહેતી, દિવસે પણ અંધારિયા લાગતા કોઢ કોલા ને માળા, રાતે તો નર્યા આંધકો. ચોપાડની બીજી બાજુના માટીના મોટા કોઠાર ચોરસીઓમાં ડાંગર અને ગોળ, કોઠીઓમાં મકાઈ, બીજી નાની મોટી કોઠીઓમાં દાળ, મગ, ચોખા, ઘઉં, ચણા સમેત ભર્યું હોય અનાજ, થળીઓ ડાટા દઈને સજ્જડ મૂકી હોય, ચોરસીઓ ઉપર મોટા ટોપલાઓનો થપ્પો હોય. આ કોઠારોના વચાળોમાં ઉંદરનો મુકામ. રાત્રે બિલાડી બેન આવે ને ઉંદર મામા ટાઢા થઈ જતા. ચોપાડની ત્રીજી બાજુ પાણિયારું હોય, માટીનું કે ચણેલું, ઢેફા ચણીને પથ્થરો મૂકી માટલા બેડા ગોઠવ્યા હોય, ભીતે લાકડાના પાટિયાની બે ચાર અભરાઈઓ, ઉપરના તાંબા પિત્તળના વાસણો, દિવસે કળાય રાતે નહીં. પાણિયારી પાસે જ હોય દેવ ગોખલો, જ્યાં દાદા દાદી બા બાપા દ્વારકા ડાકોર કાશી ગયા હોય ને છબીઓ લાવ્યા હોય તે બધા દેવો ધૂળજાળા વચ્ચે ઝાંખા પાંખા બેઠા રહેતા. બાજુમાં રસોડાની ઓળીનું બાણું. તમે સાંભળી રહ્યા છો નિબંધ ઘર.

રસોડી કહેવાય એવી આ અંધારી ઓરડી માખુને બચાવવા અંધારું રખાતું. છાપરાના એક બે ઢાંકણ લળિયા ઊંચા કરી છાંછા બારું કરીએ એમાંથી ઓરડીમાં અજવાળું ઉરીલાય અને ચૂલાનો ધુમાડો પણ નીકળી જાય. બપોરિયું કરવા નિશાળેથી દોડીને આવીએ અને ઓરડી ખોલીએ એટલે પેલા છાંછા બારામાંથી નીચે દળતો તડકો થોડાક રૂપેરી ચાંદરડા રસ્તો હોય. એ ચાંદરડા રોટલો દૂધ ચોળેલા વાટકામાં અમે ઝીલીએ ને ચાંદરડાને જાણે કોળીએ કોળીએ આરોગીએ. દૂધ મકાઈનો રોટલો ને તડકાનું ચાંદણું, ત્રણેયનો એ સ્વાદ તો હવે કોણ પાછું આપી શકવાનું હતું. પકવાનને પાછા પાડતા એ સાદા ને સાત્વિક ભોજન વય છૂટતા છૂટી ગયા કે પછી ઘર ગામ સાથે એ ઝૂંટવાઈ ગયા છે. એ રસોડાની ઓળીમાં વળીએ બાંધેલા બબ્બે સિક્કા ઝૂલતા હોય, દાદાએ વણેલા સિક્કા, એમાં દહીંની દોણીઓ ઉપરા છાપરી મૂકેલી હોય. રોજ એ સિંકામાંથી દહીં ચોરીને લસણ ચટણીને રોટલા સાથે ખાવાનું. સિંકા નીચે છાસના ભાસરિયા, એમાં પહેલા દિવસની કોપરિયા છાસ તે ખાવા માટે અને ત્રીજા દિવસની ખાટી છાસ તે વાસણો ઉટકવા એક ખૂણે

વાર પાણીનું કુંડુ, એની પડખે લાકડા સામે બે ચૂલા ઠરેલા હોય ત્યારે ઊંધા પાડેલા હાંડલા પોળિયા હોય એને માથે, ચૂલા બેડ ઉપર કડેલું હાંડેલું ને મસોતું, બાજુના ભીત ઓળિયામાં બે પાંચ ડબ્બા ડૂબી, બીજા આળિયા ગોખલામાં તાવેટો સાણસીને ખાસતો દાળ કઢી હલાવા કાઢવાનો લક્કડિયો ચાંટવો, સોમાં ઠસ્સા

ના ઢોબલા માટીના, હવે તો ગ્રેનાઇટ જડેલા ઊભા રસોડા આવી ગયા છે, ત્યારે મારી એ અંધારી રસોડી હું ક્યાં જઈને શોધું? મારા સંતાનો સૌની જેમ કહે છે, હવે એનું કામ પણ શું છે? સારું થયું કે એમાંથી છૂટ્યા, જોકે મારું મન માનતું નથી. તમે સાંભળી રહ્યા છો નિબંધ ઘર.

કચરૂબ આવવાનો પાર નહીં. આ કોલામાં ચાંદડા પડે 10 બાર. બાળપણમાં અમને ઘરમાં પૂરીને બધા ખેતરે જતા ત્યારે અમે આ ચાંદડા જોડે રમ્યા કરતા. એ ખસતા જતા એનું અમને ભારે હસરત થતું. સૂર્ય ઢળે એમ એ અવળી દિશામાં જતા ને છેવટે સીમ ઘેર આવતી તે બારણા ખુલતા ત્યારે વાડામાં તડકો ગુલાબી ગુલાબી થઈને ઓગલાઓને મોટા બતાવતો હોય. સાંજના તડકામાં જોયેલા એ વાડાના જુદી મુદ્રાવાળા ઝાડવા ચિત્તમાંથી ખસતા જ નથી. ગુંજારની અંધારે ઉભાયેલી કોલો ભીતો પર કરોળિયાના સફેદ સફેદ ઘર, એ પણ ધોળા ધબ ચાંદરડા જેવા. અમને થતું કે સાંજે સૂરજ આથમી ગયા બાદ કોલામાં રહી ગયેલા ચાંદરડા ભીતોએ જેમના તેમ ચોંટી ગયા છે ને કરોળિયા એની હૂંફમાં રહેવા લાગ્યા છે. ક્યારેક અમે કરોળિયાની ઘરની ખાંપો ઉખાડતા, એની નીચે બચ્ચા જોતા અને પેલી રેશમી ખાપની સુવાળપને અડ્યા કરતા. આજે નારિયેળ પડાઈ ગયા પછી પાકા ધાબાવાળા મકાનોમાં વસવા વળેલી નવજૂ પેઢીને ચાંદરડાનો અર્થ સમજાવવા અઘરું પડે. હજી ચાંદરડા રમાડવા માટેની એ મોટેરી કોલાઓવાળા રાતરાતા નારિયેળી ઘરની યાદો મને વ્યગ્ર કરી મૂકે છે. શહેરમાં ગયા અને ભાડાના ઘર બદલાતા રહ્યા અને પોતાના ઘર કર્યા અને એમાં લહેરથી વસવા છતાં ઘર કહેતા યાદો સાથે ઘેરી વળે છે એ તો મારું જૂનું ગામ ઘર, જે માએ ગારો કરીને થાંપેલું ને જીજીએ ગોર મટીથી લીંપેલું, જેની પેલી એ બહેનોએ ઉકળીઓ પાડી હતી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ઘર.

પાછલો ઓરડો તે ત્રીજું ભેંક્યું, ગુંજાર. એનો એક ખૂણો હળ લાકડા, રાંપડી, કરબડી, ધાણિયા, ચવડા, કોંસથી ભરેલો. બીજો ખૂણો એ વધારાના વેચવાના અનાજની ગુણોથી ચિક્કાર.

એ ઘરના માળાઓ મોટા, અનેક રહસ્યોથી ભરેલા હોય એવા. ત્યાં પૂર્વજો રહે ને ભૂત વંતરા બાળવાય એવી ભીતિ રહેતી. અમારા સમણાય ત્યાંથી આવતા

ને પાછા ત્યાં જઈને છુપાઈ જતા એમ લાગતું. એ માળાઓ વાંસ વણ્યા કડાઓથી છાપેલા, છાંયલા, લીપેલા, એમાં માટલા જૂના નવા પડ્યા રહેતા, એમાં બિયારણના મગફળી ગોળા રહેતા અને ગોળ પણ. બેઉ ચોરવા અમે કોઠીઓ ઠેકતા માળે ચડી જતા. એક બાજુ ઘાસ પૂળા પરાળ હોય ને એમાંથી સાપ ઘોયરા કરડીને મરી જતા લોક વિશે સાંભળેલું એટલે માળે ચડતા બીક લાગે. પણ લાલચ જેનું નામ, માળે વલોણાની નંદવાયેલી મોટી ગોળી જેમાં બાના જૂના લુગડા હતા, છેક તળીએ બાપાની થોડીક ચોપડીઓ, પડખે પતરાની પેટીમાં ભાભીઓના શણગારો ભરેલા હોય, બધા વાસણો પાત્રો ભારે રજોટાયેલા, થાંભલા ટેકાઓ વચ્ચે વળગણી કરી દાદાએ પોતે બનાવેલા પડિયા પતરાળાના મોટા મોટલા હારબંધ લટકાવ્યા હોય, જાણે અવસરની વાટ જોતા એ અંધારું સેવતા રહેતા. બાપાને પૂર્વજ રમતો, ક્યારેક નવા દિવસોમાં એ દેવ ગોખલે દીવો કરતા કરતા ધ્રુજી ઉઠે ને ધૂણવા માંડે, હાકોટા છાકોટા કરતા ઘરમાં ફળી વળે. માં કહેતી કે પૂર્વજ ખોડિયામાં આવ્યો છે ને ઘરમાં આવેલા બીજા ભૂતરાને કાઢી હાંકવા આમ કરે છે. આ બધું માળામાં ભરાઈ રહેતું હોવાથી એમને પાકી ખાતરી. આવડા મોટા ઘરમાં રાતે જરા સરખું ઉંદર બિલાડીઓનો કે ઢોરનો અવાજ થતો ને અમે ફફડી ઉઠ્યા. ભયનું એ ઘરમાં વસ્તુ જગત હવે નથી રહ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર નિબંધ ઘર.

વીજળી દીવાઓને માળા અને અંધારિયા કુલાવે ખુલ્લા ખટ કરી દીધા છે. ભૈરો માંસની એકાગવી દુનિયા લૂંટાઈ ગઈ છે. આજ ઘરમાં ગેસ તેલના ખડિયાને અજવાળે ભણ્યો અને ઈડરથી રજાઓમાં ઘેર આવતો ત્યારે PhDનું વાંચન લેખન પણ ફાનસને અજવાળે ચાલતું. એ ફાનસ હવે ભળંગિયાની ભંગારમાં જતી રહી હશે. વીજળી દીવાઓને બધા રહસ્યો છીનવી લેવા માટે અમારું એક અંગત ઘર જીવન હતું ને એ જાણે ઉઘાડું કરી દીધું. એનું એ શલ્ય ભોકાય છે. પરાળના ઓગળામાં ખોયલો કરી કૂતરે વ્યાતી, કદી કરાના કઠિયારામાં એના બચ્ચા ઉછળતા, ભીંત પડાળ વચ્ચે કબૂતરો સંસાર માણતા ને કરાની કંથેરમાં હોલી ઈંડા સીવતી, સીતાફળને આંખો ઉગળતી. હવે તો બધુંય ગયું. મહિનાના પાણી ઘરમાં પેઠા ને પરિવર્તને આલબેલ પુકારી. ઢળતી સાંજે માઇલો દૂરથી જોઉં છું ને મારું ઘર સ્મૃતિના પ્રદેશમાં. ત્યાં તો માત્ર ખંડેરો રહ્યા છે, ઊંટોની ખાંધો જેવા. બાણુંમાં ઘર છોડ્યું પછી નથી રહ્યું. હવે એના ખંધેણિયા જોવાની હિંમત નથી એટલે નથી જતો વતનમાં. જયંત પાઠકે વનાંચલને છેડે લખેલી પંક્તિઓ, અરે એ તો મારે લખવાની હતી. ભીની આંખે ને આદ્ર સ્વરે બોલું છું. અહીં હું જન્મ્યો તો વનની વચમાં, તે વન નથી. નથી એ માટીનું ઘર, નિજ લહ્યા તે જન નથી. અજાણ્યા તાકી રહે વદન મુજને સૌ સદનમાં, વળું પાછો મારે વનઘર હું મારા જ મનમાં. તો આજે આપણે સાંભળ્યું નિબંધ ઘર. નેક્સ્ટ એપિસોડમાં ફરીથી મળીશું નવા નિબંધ સાથે. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડ માં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

આપણે વાત કરતા હતા ગુજરાતના અવિસ્મરણીય ગુજરાતીઓ વિશે. આગળ આપણે વાત કરીએ અસાઈ ઠાકર વિશે. અસાઈ ઠાકર કે જેમણે ભવાઈને દેશ વિદેશમાં આટલું પ્રસિદ્ધ કર્યું છે અને ગુજરાતની ઓળખ બની છે આ ભવાઈ. હવે આપણે વાત કરવાના છીએ સંત પ્રાણનાથ વિશે. પ્રણામી સંપ્રદાયનું આજે તો ગુજરાતમાં બહુ વર્ચસ્વ નથી, પરંતુ એક સમયે ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર દેશમાં બહુ મોટો વર્ગ હતો. બુંદેલખંડના રાજા છત્રસાલથી માંડી ગાંધીજીની માતા પુતળીબાઈ સુધી અનેક લોકો તેના અનુયાયી હતા. આ પ્રણામી સંપ્રદાયના પ્રણેતા તે સંત પ્રાણનાથ. દિવાન પદું ઠુકરાવીને સંત બનેલા. બધા ધર્મોમાં સારા તત્વોને સ્વીકારીને તેમણે સાંપ્રદાયિક સદભાવનો ઉપદેશ આપ્યો, જેને કારણે તે નિષ્કલંક બુદ્ધ તરીકે ઓળખાયા. પ્રાણનાથનું મૂળ નામ મહેરાજ કેશવલાલ ઠક્કર હતું. તેમનો જન્મ 6 સપ્ટેમ્બર 1618 રોજ જામનગરમાં થયેલો. એમના પિતા કેશવલાલ જામનગર રાજ્યના દિવાન હતા. કેશવલાલને અનુક્રમે શ્યામલ, ગોવર્ધન, હરવંશ, મહેરાજ અને ઉદ્ધવ એમ 5 પુત્ર હતા. મહેરાજના લગ્ન બાળવયે જ બાઈજુરાજ નામની એક કન્યા સાથે થઈ ગયેલા. મહેરાજના સંન્યાસ ગ્રહણ કર્યા બાદ બારજુબાઈ તેમની સાથે જ ગયેલા અને કાર્યમાં સાથ આપેલો. 12 વર્ષની ઉંમરે મહેરાજે નિજાનંદ સંપ્રદાયના સ્વામી દેવચંદ્રના પ્રવચનથી પ્રભાવિત થઈ અને નિજ નામ મંત્ર ગ્રહણ કરેલો. ત્યાર પછી તેમના મોટાભાઈ ગોવર્ધનનું અકાળે અવસાન થતાં મહેરાજની આ વૈરાગ્યની ભાવના વધારે બળવંત થઈ. મહેરાજને ગાંગજી નામના એક ગુરુભાઈ હતા. આ ગાંગજીના ભાઈ ખેતાભાઈ વેપાર માટે બગદાદ ગયેલા, પરંતુ ત્યાં તેમની સંપત્તિ લૂંટી લેવામાં આવી અને સુલતાને તેમણે કેદ કરેલા. સ્વામી દેવચંદ્રએ ખેતાભાઈને સ્વદેશ પાછા લાવવા માટેનું કામ મહેરાજને સોંપ્યું. કેવી રીતે પાર પાડ્યું મહેરાજે આ કામ જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર.

તે સમય આરબ દેશો સાથે બધો વ્યવહાર જળમાર્ગે થતો. મહેરાજ જામનગરથી સિંધના નગરઠા પર પહોંચ્યા. ત્યાંથી કોગ, મસ્કત, અબ્બાસ બંદર, બસરા થઈને બગદાદ પહોંચ્યા. 40 દિવસની આ યાત્રામાં તેમને અનેક લોકોને મળવાનું થયું. તેમની સાથે વિચાર વિનિમય કર્યા. 4.5 વર્ષ સુધી મહેરાજ અરબસ્થાનમાં રહ્યા. ઇરાકની સુલતાનને મળીને ખેતાભાઈની સંપત્તિ પાછી મેળવી, સાથે સાથે નિજાનંદ સંપ્રદાયનો પ્રચાર પણ કર્યો. પોતાના પ્રવચનોમાં ઇસ્લામ ધર્મ સંબંધિત મુદ્દાઓને પણ આવરી લીધા. તેમણે લોકોના મત સ્વીકાર્યા. મહેરાજ સ્વદેશ પાછા ફરતા થોડા જ સમયમાં તેમના પિતાનું અવસાન થયું. પિતા જામનગર ઉપરાંત ધોરણના પણ દિવાન હતા. હવે તેમને ધોરણના દિવાન પદની મહેરાજની નિમણૂક કરવામાં આવી. ધોરણનું દિવાન પદ સંભાળ્યા બાદ થોડા સમયમાં ગુરુ દેવચંદ્રજી બીમાર થયા. મહેરાજને જામનગર બોલાવ્યા અને મહેરાજે ધોરણનું દિવાન પદ છોડી જામનગર આવ્યા. જામનગર આવ્યા બાદ કેવું રહ્યું મહેરાજનું જીવન? જોડાયેલા રહેજો રેડિયો પાલનપુર સાથે.

આગળ શું થયું મહેરાજના જીવનમાં ચાલો જાણીએ. ઈસવીસન 1655માં ગુરુદેવચંદ્રનું અવસાન થયું. નિજાનંદ સંપ્રદાયની ગાદીનો ભાર મહેરાજ ઉપર આવી પડ્યો. એટલું જ નહીં, જામનગરના રાજાએ તેમણે આગ્રહ કરીને રાજ્યના દિવાન પદની જવાબદારી સોંપી. દિવાન પદ તો તેમણે સ્વીકાર્યું, પરંતુ સંપ્રદાયની ગાદી પર ગુરુપત્ર બિહારીજીને બેસાડી તેમનું માર્ગદર્શન કરતા રહ્યા. ખેતાબાઈની સંપત્તિ પાછી મેળવામાં મહેરાજે મદદ કરેલી, પરંતુ આ સંપત્તિ જ તેમના માટે આપત્તિરૂપ બની. તેમના સગા સંબંધીઓએ આક્ષેપ કર્યો કે આ સંપત્તિમાંથી ઘણી ઘણી મહેરાજે પોતાની પાસે રાખી છે. આ પ્રકારનો આક્ષેપ કરવામાં એક ગુરુપુત્ર બિહારી પણ હતો. આ સમયગાળામાં મહારાજે પોતાના ગુરુની વરસી ઉપર એક મેળાનું આયોજન કર્યું અને તેનો હેતુ અનુયાયીઓને એકત્રિત કરી ધર્મ સંદેશ આપવાનો હતો. વિરોધીઓએ આ અંગે દુર્પ્રચાર કર્યો કે રાજ્યના ખર્ચે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને તેના દ્વારા રાજાને હટાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કાનના કાચા રાજાએ વાત માની અને મહારાજને દિવાન પદેથી હટાવીને જેલમાં કેદ કર્યા. જેલમાં મહારાજે શ્રીરાસ ગ્રંથની રચના કરી. ત્યારે તેમની સાથે નાનો ભાઈ ઉદ્ધવ પણ બંદીવાન હતો. મહારાજ જે બોલતા નાનોભાઈ જેલની દિવાલ પર એ લખી લેતો. ત્યાર પછી કાગળ ઉપર ઉતારીને ગ્રંથ તૈયાર થયો. જોકે પછી રાજાને પોતાની ભૂલ સમજાઈ અને મહારાજની માફી માગી અને તેમને મુક્ત કર્યા. આગળ મહારાજના જીવનમાં કયા વાંકવળાંક આવે છે જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

પોતાની સાથે જે વ્યવહાર થયો તેનાથી મહારાજને બહુ દુઃખ થયું. રાજનીતિ પરથી તેમનું મન ઉઠી ગયું. ત્યારબાદ જૂનાગઢ રહેવા આવી ગયા. તારત મંત્રની દીક્ષા લીધી અને ઈસવીસન 1664 રાજકાજને તિલાંજલિ આપી દીધી. 1668 મહારાજે ફરી આરબ દેશોની યાત્રાએ જવું પડ્યું. વાત એમ હતી કે આરબ ચાંચિયાઓએ દીવ બંદર ઉપર આક્રમણ કરીને કેટલાક ભારતીયોનું અપહરણ કરેલું. એમાં એક મહારાજની પત્ની પણ હતા. આ લોકોને છોડાવવા માટે મહારાજે આરબ દેશની વાટ પકડી. 3 સુધી ત્યાં પટક્યા પણ પત્નીનો પત્તો ન લાગ્યો અને અન્યને છોડાવી સ્વદેશ પાછા આવ્યા. આરબ દેશોમાં મહારાજની સારી અને ખરાબ બંને બાબતોનો અનુભવ થયો. ઇસ્લામનો એકેશ્વરવાદ ગમ્યો પણ એમની સંકુચિતતા એમને ન ગમી. ગુરુદેવચંદ્રનું સ્વપ્નું હતું કે બધા ધર્મોમાંથી સારા તત્વો લઈ એક એવો ધર્મ સ્થાપવો કે જે બધાને સ્વીકાર્ય હોય. આ હેતુથી મહારાજે ઈસવીસન 1671 જામનગરની લાંબી યાત્રા કાઢી પોરબંદર, પાટણ, માંડવી, ભોજનગર અને સિંધના ઠઠ્ઠાનગર સુધી ગયા. ત્યાં તેમણે કબીરપંથી મહાત્મા ચિંતામણી સાથે ધર્મ ચર્ચા કરી. તેમના વિચારોથી પ્રભાવિત થઈ ચિંતામણી તેમના શિષ્ય બન્યા. આગળ મહારાજે શું કર્યું અને શું થયું એમના જીવનમાં જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

પોરબંદરના શેઠ લાલદાસ તેમના શિષ્ય બન્યા. લઠ્ઠાના ઘર છોડી સુરત આવી ગયા. સુરતમાં અનુયાયીઓએ તેમનો ગુરુ તરીકે સ્વીકાર કર્યો અને તેમને પ્રાણનાથની ઉપાધિ આપી. ત્યારથી લોકો તેમને પ્રાણનાથ તરીકે ઓળખવા લાગ્યા. પ્રાણનાથે હવે ઉત્તર ભારત તરફ પ્રયાણ કર્યું. પ્રાણનાથ આધ્યાત્મિક સ્વાયત્તાની સાથે સાથે રાજનીતિક સ્વતંત્રતા પર પણ પ્રબળ સમર્થક હતા. આ સમયે દિલ્હીમાં ઔરંગઝેબનું શાસન હતું. તેમણે કટ્ટરતાની હદ એ વટાવી ચૂક્યા હતા અને તેમણે બોધ પાઠ આપવા ગયેલા પ્રાણનાથે દિલ્હીની વાટ પકડી. દિલ્હી તો કેટલાય દિવસ સુધી રહ્યા, પરંતુ ઔરંગઝેબ સાથે મુલાકાત ના થઈ. આખરે પોતાના શિષ્યોને કામ સોંપી હરિદ્વાર ભરાયેલા કુંભ મેળામાં તેઓ ચાલ્યા ગયા. ત્યાં નિજાનંદ સંપ્રદાયનું પ્રતિનિધિત્વ કર્યું અને દિલ્હી પાછા આવ્યા. પ્રાણનાથે કુરાનના વાસ્તવિક રહસ્યો ઉપર પ્રકાશ પાડતો ગ્રંથ સનંદ ગ્રંથ લખ્યો. એક મુસલમાન શિષ્ય દ્વારા તેમણે આ ગ્રંથ બાદશાહને મોકલાવ્યો, પરંતુ હિન્દીમાં હોવાથી બાદશાહે કોઈ મહત્વ ના આપ્યું. આથી પ્રાણનાથે તે ગ્રંથ કરાચીમાં લખી ફરી મોકલ્યો, પણ તેનોય કોઈ પ્રતિભાવ ન મળ્યો. ત્યારબાદ પ્રાણનાથના શિષ્યોએ મસ્જિદ પાસે સનંદ ગ્રંથ ગાવા લાગ્યો. આથી મુલ્લા તેમને બાદશાહ પાસે લઈ ગયા. બાદશાહે તેમને નજર કેદ કર્યા. આ ઘટનાથી પ્રાણનાથ બહુ દુઃખી થયા અને ઔરંગઝેબના સુધા

ઔરંગઝેબની ધર્માદતા સાથે હિન્દુ રાજાઓને સંગઠિત કરવા પ્રાણનાથે આમેર, સાંગાને, ઉદયપુર અને મંદસૌરાના રાજાઓની મુલાકાત લીધી. ઈસવીસન 1683માં છત્રસાલ બુંદેલાને મળ્યા. બુંદેલખંડની રાજધાની પન્નામાં વિજયાદશમીના દિવસે તેમણે શત્રુઓના દમન માટે શક્તિના પ્રતીક સ્વરૂપ તલવાર ભેટ આપી. ત્યાર પછી તેમણે છત્રસાલને 4 ચિત્રો ભેટમાં આપ્યા. તેઓ પોતે સારા ચિત્રકાર હતા. ચિત્રો આપ્યા પછી તેમણે છત્રસાલને કહ્યું, તમારા ઘોડાને જેટલી ધરતી માથે દોડાવશો એટલી ધરતીમાંથી હીરા નીકળશે. તેમની આજ્ઞા મુજબ છત્રસાલ પોતાના પાણી પંથા ઘોડા ઉપર આરૂઢ થયા અને ઘોડાને કુંડાળે નાખ્યું અને 12 ગાઉના પરીખ જેટલું વર્તુળ રચ્યું. ત્યારબાદ છત્રસાલને કામ કરાવ્યું. સાચે જ પન્નાની ખાણમાંથી હીરા નીકળ્યા જે હમણાં સુધી નીકળતા હતા. આ પ્રસંગે પ્રાણનાથે વાણી ઉચ્ચારેલી, તુમ તે પ્રગટ ફઈ સોલ, દિન દિન જગ પ્રતાપ અતિ હોય, સેવા કાજ સાથ ફલ ધીરા, ઉગલે વસુધા તબ.

કનોજના સુપ્રસિદ્ધ કવિ ભૂખણ પણ પ્રાણનાથના શિષ્ય હતા. ઔરંગઝેબનું હૃદય પરિવર્તન કરાવવા તેમણે મળવા દિલ્હી ગયેલા, પરંતુ બાદશાહે ભરભ દરબારમાં તેમનું અપમાન કર્યું. ભૂખણે દેહાત દંડની સજાની પરવા કર્યા વગર ઔરંગઝેબને ઉભે ઉભે સળગી જાય તેવી કવિતા સંભળાવી. ઔરંગઝેબ સામે પ્રાણનાથનો જંગ તેમના કટ્ટરવાદ પૂરતો જ હતો, બાકી તેમનો આદર્શ સર્વધર્મ સંભાવનો હતો. તમામ ધર્મના લોકો તેમના અનુયાયી હતા. 19મી સદીમાં મુંબઈ સરકારના ગેઝેટિયરોમાં લખવામાં આવેલું છે કે પ્રણામી સંપ્રદાયમાં કુરાન, ઉપનિષદો, પુરાણો અને બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોનો સમન્વય છે. આ સમન્વયવાદી સંપ્રદાયમાં શ્રમજીવી મુસલમાનો ઉપરાંત કાછિયા, ઘાંચી, દરજી, મોદી, વણકર, ખત્રી, ચૂડગર, કળબી અને સુથાર જેવા કારીગરોનો પણ સમાવેશ થાય છે. પ્રાણનાથે પુરાણ અને કુરાણ એ બંને એક જ છે એમ સમજી પછાત ગણાતી જ્ઞાતિઓમાં પોતાના સંપ્રદાયને ઊંચું સ્થાન આપ્યું. આ કારણસર કેટલાય બીજમાર્ગી

કબીરપંથી અને પિરાણાપંથીઓને પ્રણામી સંપ્રદાયમાં ભણ્યા. ગુજરાતનો આ સંપ્રદાય સારો એવો આવકાર પામેલો. ગાંધીજીના માતા પુતળીબાઈ એ પ્રણામી સંપ્રદાયના હોવાથી તેમના કારણે જ ગાંધીજી ઉપર સંપ્રદાયની થોડી અસર હતી. અને આ પંથ અંગે તેમણે કહેલું કે આ એક એવો સમાવેશક સંપ્રદાય છે કે જે હિન્દુ અને મુસલમાન બંનેના ઉત્તમ તત્વોને એક કરવા પ્રયત્ન કરે છે. જોકે પ્રાણનાથે ભારતવાસીઓ અને હિન્દુવાસીઓ એક જ હોવાનું ગૌરવ ક્યારેય જતું નથી કર્યું. આગળ એમણે શું કહ્યું અને શું લખ્યું જાણીએ નાનકડા વિરામ બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલમ.

આપણે વાત કરતા હતા કે પ્રણામી સંપ્રદાયના સ્થાપક સંત પ્રાણનાથજી. આ સંત પ્રાણનાથજીએ ભારતવાસી અને હિન્દુ હોવાનું ગૌરવ ક્યારેય જતું નથી કરેલું. એમણે કિરંતનમાં લખેલું છે કે ત્રિલોક મેં ઉત્તમ ખંડ ભારત કો તામે ઉત્તમ હિન્દુ ધર્મ. પ્રાણનાથે મૂર્તિ પૂજાનો નિષેધ કરેલો. પોતાની હયાતીમાં તેમણે મૂર્તિ પૂજાને ક્યારેય મહત્વ નથી આપ્યું. પોતાની ગાદીની બંને બાજુ એક ટીપાઈ રાખતા તેમાં એક તરફ પુરાણની નકલ તો બીજી તરફ કુરાનની નકલ રહેતી. તારતમ સાગર એ પ્રણામી સંપ્રદાયનો ગીતા જેવો પવિત્ર ગ્રંથ છે. આ ગ્રંથની મંદિરોમાં પૂજા કરે છે. તેમાં પ્રાણનાથે લખેલા અનેક ભાષામાં ભજન છે. તારતમ સાગર ઉપરાંત પ્રાણનાથે કલશ, વેદાંત વાણી, આખરી કીર્તન, વડા સિંગાર, છોટા સિંગાર, મારમત સાગર નામના ગ્રંથો લખેલા છે. ઇન્દ્રાવતીમાં પણ પ્રાણનાથના ગુજરાતી ભજનો સંગ્રહેલા છે. શ્રી કૃષ્ણ લીલા વર્ણવતો રાસ ગ્રંથ પણ તેમણે લખ્યો છે. કલશ ગ્રંથમાં તેમણે પાખંડીઓના મતનું ખંડન કર્યું છે. પ્રાણનાથે અંતિમ દિવસો પન્નામાં વિતાવ્યા. ઈસવીસન 1694માં તેમનું અવસાન થયું.

આજે મારી આ વાતને અહીંયા જ પૂર્ણ કરું છું. અને આવતા એપિસોડમાં આપણે વાત કરવાના છીએ સુંદરજી સોદાગર વિશે. કોણ હતા સુંદરજી સોદાગર અને કેવી રીતે તેમણે ગુજરાતની અંદર એક પ્રસિદ્ધ ખ્યાતિ મેળવી, કેવી રીતે તેમણે ગુજરાતને આટલું વિખ્યાત બનાવ્યું. આવતા એપિસોડમાં આપણે એમના વિશે વાત કરીશું અને વાત કરીશું બીજા એવા ઘણા અવિસ્મરણીય ગુજરાતીઓ વિશે કે જેમણે કદાચ અત્યારની પેઢી ભૂલી ગઈ છે, પરંતુ ગુજરાત એ એમને હંમેશા યાદ કરશે. ગુજરાતના હૃદયમાં એ ધબકતા જ રહેશે. This is RJ Priyanka on Radio 90.4 FM. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હેલો.
1: હા બોલો બોલો.
0: હું રેડિયો પાલનપુર માંથી આરજે પ્રિયંકા બોલું છું. કેમ છો સર?
1: બસ મજામાં.
0: હેપી બર્થડે સર.
1: થેન્ક યુ.
0: શું પ્લાન છે આજના બર્થડે નો સર?
1: બર્થડે માં કઈ વિશેષ હું સેલિબ્રેશન કરતો નથી. ઘણા બધા લોકોને એવું હોય છે કે કેક લાવીને કાપી, સ્ટેટસ બનાવવા, નવા ફોટા લગાવવા, ફરવા જવું, પણ આપણે એવું કઈ શોખ નથી કે આવું બધું કરીને બતાવવું. આમ તો જોવા જઈએ ને તો ઉંમર આપણી છે ને નાની થતી હોય ને એવું લાગે, વધતી નથી ઘટતી છે. કે ભાઈ તમારા 33 વર્ષ પૂરા, હવે કેટલું છે આગળ જીવવાનું એ ખબર નથી. બરાબર,
0: સાચી વાત છે.
1: આવતીકાલે શું થશે એ પણ ખબર નથી. એટલે બર્થડે માં હું વિશેષ કશું કરતો નથી, પણ સંકલ્પ કે એવું કઈ વિચાર્યું હોય તો કે ભાઈ જે હાલ સ્થિતિમાં છે એને કઈ પ્લસ કરીએ એમ.
0: સાચી વાત છે. નહીં નહીં, તમે બહુ સારું, હજુ તો અમાર બધાને તમારા મોટિવેશન ની કામની જરૂર છે. અને સર, શું નવું રિઝોલ્યુશન લેવાના છો આ વર્ષે?
1: આ વર્ષે એવું પ્લાનિંગ છે કે થોડુંક જે છે એકેડેમિક માં વધારે રસ છે મને ટીચિંગ ના અંદર, અને એમાં હું લો જે છે ભણાવું છું વિદ્યાર્થીઓને, તો એમાં કઈક વિશેષ રીતે એ લોકોને સારી રીતે સમજણ રૂપી આપી શકું. થોડુંક પ્રેક્ટિકલ વધારે ફોકસ કરીશું તો એ બાબતમાં જે છે સંકલ્પમાં છે, અને કોલેજ સારી રીતે ચલાવી શકાય બરાબર એક જવાબદારી મળી છે તો એ તરફથી થોડું ધ્યાન રહેશે, અને પોતાનું ડેવલપમેન્ટ માટે પણ એકેડેમિકમાં સારા એવા પબ્લિકેશન કરીએ, સારા એવા સેમિનાર અટેન્ડ કરીએ, અને સારા એવી બુક્સ પણ કહેવાય કે જે છે મારું છે રેઝ્યુલેશનમાં કે બુક્સ પણ 2-3 જે છે વેઇટિંગમાં છે, એને પ્રિન્ટ કરાવી છે અને જે છે જાહેરમાં લાવી છે વિદ્યાર્થીઓને મદદરૂપ થઈ શકે એવી રીતે.
0: બિલકુલ બિલકુલ સર. અને આજે રેડિયો પરથી તમારા માટે કયું સોંગ તમે વગાડવા માંગો છો? તમારું ફેવરિટ
1: સોંગ? તો ગીત તો ઘણા બધા સાંભળવાનો શોખ છે, ને હું જયારે પણ ગાડી ચલાવું ને ત્યારે રેડિયો પાલનપુર ચાલુ જ રહે પાલનપુરમાં મારો.
0: થેન્ક યુ.
1: 90.4 FM તો સતત વાગતું જ હોય છે મારા ગાડીની અંદર, અને હંમેશા સાંભળું જ છું બધાને, અને રેડિયો મને પણ ગમે છે સાંભળવો. જયારે પણ હું સૌથી પહેલા અમદાવાદ સિટીમાં ગયો હતો ત્યારે ધોરણ 11 અને 12 ભણવા, ત્યારે મેં રેડિયો ચાલુ કર્યું હતું, ત્યારથી જ મને છે રેડિયો સાંભળવાની બહુ જ આદત પડી ગઈ. એમાં એ નામાંકિત જે છે આરજે દેવકીને સૌથી વધારે સાંભળતો, પછી એક કાજલોજા વેદ કરીને એમની જે વાત આવતી એમાં પણ મારું રેકોર્ડિંગ ત્યાં થયેલું અમદાવાદમાં, ને ત્યારે પણ હું સાંભળતો ને મેં વાત પણ વાતચીત પણ કરેલું. તો આપણો તો રેડિયો ઘરનો કહેવાય પાલનપુરનો, એટલે રેડિયો પાલનપુરની અંદર તો કહેવાય કે જોડાયેલા જ છીએ અને જોડાયેલા રહીશું.
0: સાચી વાત છે.
1: ગીત છે ને મને એવું કઈ હાલ એવું કઈ યાદ નથી આવતું, પણ આપણને જે પણ પસંદગી નું હોય ગીત જે

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

નમસ્કાર, હું છું આરજે અંજલિ અને તમે સાંભળી રહ્યા છો રસોઈની રંગત. આજે જોરદાર વાનગી લઈને આવી છું જેનું નામ છે ક્રિસ્પી વેજ રોલ ટિક્કી. હવે તમે કહેશો કે અંજલિ, તે નામ તો કહી દીધું, બટ આમાં સામગ્રી શું જોઈશે? અરે ચિંતા ના કરો, આમાં એ જ સામગ્રી અને એ જ ઇન્ગ્રીડિયન્ટ્સનો યુઝ થશે જે તમારા ઘરે ઇઝીલી અવેલેબલ હશે. તો તમે કહેશો કે શું શું જોઈશે, તો હું કહું છું કે સામગ્રીમાં આપણે ફર્સ્ટ તો લોટ બનાવવા માટે કે લોટ બાંધવા માટે આપણને જે જોઈશે એ છે ઘઉંનો લોટ, તેલ, બટાકા એ પણ બાફેલા, મીઠું, બેકિંગ સોડા. હવે સ્ટફિંગ માટે આપણને શું જોઈશે, કેમ કે આપણે ટિક્કી બનાવવાના છીએ અને ટિક્કી એ પણ એવી કે વેજ રોલ ટિક્કી જેમાં આપણે વધારે વેજીટેબલનો ઉપયોગ કરવાના છીએ. તો સ્ટફિંગ માટેની આપણને જે સામગ્રી જોઈશે એમાં છે ફુલાવર, ગાજર, કેપ્સિકમ, લીલા મરચાં, કોથમીર, મીઠું અને તેલ. હવે આપણને કેવી રીતે બનાવવાની છે એ રીતે તમારે જાણવી જ હશે, પણ એ રીત જાણીએ પહેલાં એક સોંગ થઈ જાય. તો પછી એક સરસ મજાનું સોંગ થઈ જાય. સોંગ સાંભળ્યા પછી આપણે જરૂરથી જાણીશું કે ક્રિસ્પી વેજ રોલ ટિક્કી કેવી રીતે બનાવવાની છે.

વેલકમ અગેન, રસોઈની રંગતમાં હું આરજે અંજલિ તમારું સ્વાગત કરું છું. આજે આપણે ક્રિસ્પી વેજ રોલ ટિક્કી બનાવવાના છીએ, જેની સામગ્રી મેં આ બ્રેક પહેલાં એટલે કે સોંગ પહેલાં જણાવી દીધી. હવે આપણે કેવી રીતે બનાવવાની છે એ રીત જાણી લઈએ. તો આ છે રીત. તો સૌથી પહેલાં લોટ બાંધવાનો, તેમાં ઘઉંનો લોટ અને તેલ નાખો, બાફેલા બટાકા છીણીને તેમાં નાખવા, પછી મીઠું નાખવાનું અને ચપટી બેકિંગ સોડા નાખવાનું. પહેલાં બધી જ વસ્તુઓ મિક્સ કરીને પરોઠા જેવો લોટ બાંધી દેવાનો. અડધો કલાક લોટ બાંધીને રહેવા દેવાનો એટલે કે બરાબર સોફ્ટ થઈ જાય. હવે સ્ટફિંગ માટે છીણેલું ફુલાવર, છીણેલું ગાજર, બારીક સમારેલું કેપ્સિકમ, બે લીલા મરચાં, સમારેલી કોથમીર, મીઠું નાખીને બરાબર મિક્સ કરી દેવું. લોટમાંથી બે ભાગ કરીને મોટો લંબગોળ રોટલો વણી લેવો. તેની ઉપર શાકનું બધું મિશ્રણ પાથરી દેવાનું. તેના ગોળ ગોળ રોળ વાળીને વચ્ચેથી બે ભાગમાં કાપી થોડા થોડા અંતરે ટિક્કીના શેપના કટ મારી લેવા અને ભાખરવડીની જેમ વચ્ચેથી પ્રેસ કરી લેવું. તેલ મૂકીને મીડિયમ તાપે ક્રિસ્પી સેલો ફ્રાય કરી દેવું. તો અહીંયા આપણી ટિક્કી એકદમ તૈયાર છે. હવે તમારે ટિક્કીને ચટણી અથવા સોસ સાથે તમે સર્વ પણ કરી શકો છો અને ખાઈ પણ શકો છો. તો આજની આ વાનગી તમને કેવી લાગી? આઈ નો કે તમને ગમી જ હશે, કેમ કે ઇઝી તો છે જ બનાવવામાં અને કોઈ જ તકલીફ નથી પડતી કે આની સામગ્રી કેટલી દૂર દૂરથી લાવવી પડે એવી કોઈ જ જંજાળ નથી આમાં, કેમ કે બધી સામગ્રી આપણને ઘરમાં અવશ્ય મળી રહે છે. હવે તમે કહેશો કે આવી રેસિપીઝ હું ક્યાંથી શોધીને લાવું છું? તો તમને કહી દઉં કે આ રેસિપી મને મીનાએ રેડિયોના વોટ્સઅપ નંબર પર મોકલી છે. રીનાએ આ રેસીપી મને મોકલી અને કહ્યું કે તમારા શ્રોતાગણ જોડે આ રેસીપી અવશ્ય પહોંચાડજો. તો મેં તમારા સુધી આ રેસીપી પહોંચાડી દીધી છે. જો તમારી પાસે પણ આવી કોઈ વાનગી હોય, વાનગીની રીત હોય, તો તમે મને મોકલી શકો છો. યા તો તમે રસોઈની રંગતના શોમાં પાર્ટિસિપેટ પણ થઈ શકો છો. પાર્ટિસિપેટ થવા માટે તમારે અમારા વોટ્સએપ નંબર 9512968 88 પર તમારું નામ, તમારો મોબાઈલ નંબર અને તમારી રેસીપી અમને મોકલવાની રહેશે. અમે અવશ્ય તમને કોન્ટેક્ટ

કરીશું અને તમારી સાથે વાર્તાલાપ કરીશું ને આ રેસીપી કેવી રીતે બનાવવાની છે, આ વાનગી કેવી રીતે બનાવવાની છે એ અવશ્ય જાણીશું. તો રાહ કોની જુઓ છો, જલ્દીથી વોટ્સઅપ કરો તમારી અવનવી વાનગીઓ. અને અમારો વોટ્સઅપ નંબર છે 9512966888 9512996688. હું છું આરજે અંજલી. નેક્સ્ટ ટાઈમ રસોઈની રંગતમાં આપને ફરીથી મળીશું.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાવું જ પડશે. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન આ શહેરની પોતાની ઓળખ આ શહેરની પોતાનું ટેલેન્ટ યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર સાંભળતા રહો મસ્ત રહો ખુશ રહો 90.4 FM

0: પ્યાર બદલના.
1: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
2: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
1: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
2: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા છો ભારત પ્રવાસ અને પર્યટન. આજે હું તમને લઈ જઈશ વાઘેશ્વર. દેવ નિવાસ વાઘેશ્વર મહત્વનું યાત્રાધામ અને પ્રસિદ્ધ પ્રવાસી ધામ છે. અલ્મોડાથી 90 કિલોમીટર દૂર સરયુ અને ગોમતી નદીના સંગમ પર તે આવેલું છે અને તેના પુરાણા વાઘનાથ મંદિર અને જાન્યુઆરીમાં ભરાતા ઉત્તરાયણ મેળા માટે એ જાણીતું છે. સાહસિક રમતોના રસિયાઓ માટે આ સુંદર ગામ એક આનંદપ્રદ આકર્ષણ. પ્રખ્યાત પિંડરી, સુંદર ડુંગા અને કફની હિમનદીઓ સુધી વાઘેશ્વર થઈને જઈ શકાય. હવે જાણીએ વાઘનાથ મંદિર વિશે. વાઘેશ્વરનું નામ ગામના હાર્દમાં આવેલા ભગવાન શિવના પ્રાચીન મંદિર વાઘનાથ મંદિર પરથી પડ્યું. પુરાણમાં આવતી કથા પ્રમાણે માર્કંડ ઋષિ અહીંયા રહ્યા હતા અને ભગવાન શિવ વાઘના સ્વરૂપે તેમની મુલાકાતે આવ્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં યાત્રાળુઓ અહીંયા ઉમટે છે, ખાસ કરીને શિવરાત્રિ અને પવિત્ર શ્રાવણ માસના સોમવારે. બીજા અનેક દેવદેવીઓના મંદિરો અને દેરીઓ છે. તેમાંના મુખ્ય છે ભૈરવનાથ મંદિર, ગુરુ દત્તાત્રેય, ગંગામાઈ મંદિર, હનુમાન મંદિર, દુર્ગા મંદિર, કાલિકા મંદિર, પિંગલ ભૈરવ મંદિર અને પંચનામ જૂનાખારા અને વાણેશ્વર મંદિર. આગળ છે ચંડિકા મંદિર. આ સુંદર મંદિરમાં ચંડિકા દેવીની સ્થાપના થયેલી. આગળ વાઘેશ્વરની આસપાસ કયા યાત્રાધામ છે અથવા તો કયા સ્થળો છે જ્યાં તમે જઈ શકો તેની વાતો કરીશું. પરંતુ નાનકડા બ્રેક બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વાગેશ્વરની આસપાસ આવેલું છે વૈજનાથ. ગ્યાલધામ મોટર રસ્તા પર આવેલું આ ઐતિહાસિક અને યાત્રાધામ કત્યુરી ખીણમાં ગોમતી નદીને કાંઠે વસેલું છે. એક જમાનામાં તે કત્યુષ રાજવંશનું પાટનગર હતું અને 12મી અને 13મી સદીના પ્રાચીન મંદિરો માટે જાણીતું છે. અહીં પ્રાચીન શિવ મંદિર પાર્વતીની અતિ સુંદર પ્રતિમા માટે જાણીતું છે. આગળ આપણે જઈશું બદ્રીનાથ. બદ્રીનાથ દેશના મહત્વના યાત્રાધામોમાંનું એક, રાજ્યના પવિત્ર 4 ધામોમાંનું એક. અલકનંદાની જમણી કાંઠે 3133 મીટરની ઊંચાઈ પર તે આવેલું છે અને નર અને નારાયણ પર્વ તેની આસપાસ છે. જ્યારે નીલકંઠ શિખર સુંદર પશ્વાદ ભૂ બનાવે છે, ભગવાન વિષ્ણુની મૂર્તિ સ્થાપિત થયેલું શ્રી બદ્રીનાથ મંદિર આદિ શંકરાચાર્ય સ્થાપ્યું હતું અને પાછળથી લગભગ 2 સેકા પહેલા ગઢવાલના શાસકોએ તે બંધાવ્યું. એણે 3 ભાગમાં વહેંચી શકાય, ગર્ભ, દર્શન મંડપ અને સભા મંડપ. કાળા પથ્થરમાંથી કંડારાયેલી મુખ્ય મૂર્તિ ધ્યાનસ્થ ભગવાન વિષ્ણુની છે. તપ્ત કુંડ, પવિત્ર ગરમ પાણીનો કુંડ મંદિરની સામે જ છે અને મંદિરમાં પ્રવેશ કરતા પહેલા તેના પાણીમાં ડૂબકી મારવી ફરજિયાત છે. મંદિર દરેક વર્ષે એપ્રિલ મેમાં ખુલે છે અને નવેમ્બરના 3જા સપ્તાહમાં બંધ થાય છે.

ચાર ધામ યાત્રા. ચારધામ અથવા ભારતના ચાર પવિત્ર હિન્દુ યાત્રાધામો ગઢવાલ હિમાલયના ઉન્નત શિખરો વચ્ચે આવેલા છે. ચાર પ્રાચીન મંદિરો, ચાર પવિત્ર નદીઓ એટલે કે યમુના, યમનોત્રી, ભાગીરથી એટલે ગંગોત્રી, મંદાકિની એટલે કેદારનાથ અને અલકનંદા.

બદ્રીનાથની પાસે આવેલા છે. એપ્રિલથી નવેમ્બરની વચ્ચે યાત્રામાં અનેક શ્રદ્ધાળુઓ આ કઠિન સીધા ચઢાણવાળી યાત્રા કરે છે. પરંપરાગત રીતે આ યાત્રા પશ્ચિમથી પૂર્વ તરફ કરવામાં આવે છે. પહેલાં યમનોત્રી, પછી ગંગોત્રી, પછી કેદારનાથ અને છેલ્લે બદ્રીનાથ. ઋષિકેશ, હરિદ્વાર, પવિત્ર ચાર ધામ યાત્રાના પ્રસ્થાન માટેના અનુકૂળ સ્થળો છે. હવે બદ્રીનાથની આસપાસ આવેલ અવલી જોશી મઠથી 16 કિલોમીટર દૂર આવેલું શિયાળુ રમતો માટેનું આ વિખ્યાત આશ્રય સ્થાન છે. 2519 થી 3,049 મીટરની ઊંચાઈવાળો 3 કિલોમીટર લાંબો સ્કી એટલે કે સરકવાની રમત માટેનો ઢોળાવ અહીંનું મોટું આકર્ષણ છે. 500 મીટર લાંબી સ્કી લિફ્ટ છે જે સરકવાની ક્રીડા માટે ઉત્સુક ઢોળાવની ટોચ પર લઈ જાય છે. ઉત્તમ ઋતુ છે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી માર્ચ સુધીનો સમય, જ્યારે ત્યાં બરફ હોય છે. આગળ આપણે જઈશું હેમકુંડ સાહેબની સફર પર. ત્યાં સુધી જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

સાત હિમાચ્છાદિત પર્વતો જે હેમકુંટ પર્વત તરીકે ઓળખાય છે એની વચ્ચે 4,329 મીટરની ઊંચાઈ પર હેમકુંટ હિમ સરોવર આવેલું છે. તારા આકારનું પવિત્ર ગુરુદ્વારા જે સરોવર પાસે આવેલું છે તે શીખોના યાત્રાધામોમાંનું એક છે. એવું માનવામાં આવે છે કે શીખોના 10મા ગુરુ ગોવિંદસિંહજીએ અહીં ધ્યાન ધર્યું હતું. માર્કેન્ડ પુરાણના ઋષિ મેઘાસા અને શ્રીરામના ભાઈ લક્ષ્મણે પણ અહીંયા તપશ્ચર્યા કરી હતી. લક્ષ્મણનું એક મંદિર ગુરુદ્વારા પાસે છે. ગોવિંદઘાટથી હેમકુંડનો 15 કિલોમીટરનો રસ્તો ખૂબ વપરાતો છે. ગોવિંદઘાટ અલકનંદા અને ભ્યોંદર અથવા લક્ષ્મણ ગંગાના સંગમ પર આવેલ છે. અહીં એક મોટું ગુરુદ્વારા પણ છે. આગળ આપણે જઈશું વેલી ઓફ ફ્લાવર્સ, જે હમણાંના સમયમાં ઘણું જાણીતું સ્થળ છે. લોકો ત્યાં ટ્રેકિંગ પર પણ જાય છે. એના વિશે જાણીશું. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

ભીમીઓ માટેનું આ સ્વર્ગ 87.5 કિલોમીટરના વિસ્તારમાં પથરાયેલું. તે ભ્યોંદર ગામથી 7 કિલોમીટર અને ગોવિંદગાઢથી 19 કિલોમીટરના અંતરે છે. ફૂલ પાનથી અતિ સમૃદ્ધ આ ખીણ 1930માં R.L. હોલ્સવર્થની સાથે ફ્રેન્ક સ્મિથે શોધી હતી. પુરાણો પ્રમાણે રામચંદ્રના ભાઈ લક્ષ્મણનો જીવ બચાવવા માટે હનુમાન સંજીવની લેવા માટે અહીં આવ્યા હતા. બધી બાજુથી પર્વતથી વીંટળાયેલ પુષ્પાવતી નદી આ લીલોત્રીથી ભરપૂર ખીણમાં થઈને વહે છે. મે મહિનાથી અહીં બરફના ઓગળવા સાથે જ આખી ખીણ સપ્ટેમ્બર મહિના સુધી દેશી વિદેશી પુષ્પોથી ખીલી ઉઠે છે. અહીં લગભગ 521 પુષ્પ છોડોની વિવિધતા છે અને ખીણની અન્યતા અને વૈવિધ્ય જળવાઈ રહેને હેતુથી આખો વિસ્તાર 1882 રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે જાહેર કરી દેવામાં આવ્યો. ઉદ્યાનમાં હિમાલયના કાળા રીંચ, કસ્તુરી મૃગ, ભૂખરા હરણ, બરફના ચિત્તા, તહર, ભારબ, શેરો અને અનેક જાતના પતંગિયા જેવા પ્રાણીઓ પણ જોવા મળે. જોશીમઠ બદ્રીનાથનું શિયાળાનું નિવાસસ્થાન છે, જે અલકનંદા અને ધૌલીગંગા નદીઓના સંગમના ઢોળા ઉપર આવેલું છે. બદ્રીનાથ અને તળેટીથી વેલી ઓફ ફ્લાવર્સ સુધી ટ્રેકિંગ કરનારા માટે આ વિશામો મહત્વનો છે. આદિ શંકરાચાર્યને અહીંથી બોધ મળ્યો હતો એમ કહેવાય છે. મુખ્ય આકર્ષણો નરસિંહ અને ગરુડ મંદિર, શંકરાચાર્ય મઠ અને અમર કલ્પવૃક્ષ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. નાનકડા બ્રેક બાદ અહીંયા જ મળીશું, ક્યાંય જતા નહીં. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન. વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. નંદાદેવી રાષ્ટ્રીય ઉદ્યાન વિશ્વ વિરાસતનું સ્થળ. ત્રિશુલ, દુનાગીરી, નંદાદેવી, નંદાદેવી પૂર્વ, બેથર ટોલી વગેરે રમણીય શિખરોની હારમાળા વચ્ચે વસેલું ચમોલી જિલ્લામાં આવેલું આ ઉદ્યાન કેટલાક હિમાલય ચિત્તા, કસ્તુરી મૃગ અને ભારબ એટલે કે પર્વતીય ભૂરા બકરા જેવા ભયાનક જંગલી પ્રાણીઓનું નિવાસસ્થાન છે. ગોસલી, ગુલાબી ફિંચ, રૂબી થ્રોટ વગેરે જેવા ભાગ્યે જ જોવા મળતા વિરળ પક્ષીઓ પણ અહીંયા જોવા મળે છે. 1980માં આ ઉદ્યાનનું નિર્માણ થયું અને વેલી ઓફ ફ્લાવર્સની સાથે સાથે આ ઉદ્યાનને પણ 1988માં યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત સ્થાનક તરીકે ઘોષિત કરવામાં આવ્યું હતું. ઉદ્યાનની મુલાકાત લેવા માટે ખાસ મંજૂરી લેવી પડે અને નિયુક્ત કરેલા માર્ગદર્શન મુલાકાતીઓને સાથ આપે છે અને સમજાવે છે. મુલાકાતીઓને વન્ય પશુ જીવન નિયમનું ચુસ્તપણે પાલન કરવાનું હોય. ઉનાળા મહિનું હવામાન ઠંડુ રહે. અહીંથી લતા ગામ જ્યાંથી રસ્તો શરૂ થાય છે ત્યાં સુધી પગ રસ્તે જઈ શકાય છે. આગળ આપણે જઈશું ગંગોત્રી. જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ભારત પ્રવાસ અને પર્યટન. ગંગોત્રી, પવિત્ર ગંગાનું આધ્યાત્મિક સ્ત્રોત. ગંગોત્રીનું 20 ફૂટ ઊંચું મંદિર ભાગીરથીના ડાબી કાંઠે 3048 મીટરની ઊંચાઈ પર આવેલું છે. 18મી સદીમાં ગોરખા જનરલ અમરસિંહ થાપાએ તે બંધાવ્યું હતું અને 20મી સદીમાં જયપુરના રાજ્યપાલ દ્વારા તેનું પુનઃનિર્માણ થયું. નજીકમાં આવેલી પવિત્ર શિલા પર ભગીરથ રાજાએ ભગવાન શિવને આરાધ્ય હતા તેવું કહેવાય છે. ત્યાં આગળ જળની નીચે ડૂબેલું એક શિવલિંગ છે, જેને માટે એવી માન્યતા છે કે એ જગ્યા છે જે ગંગા મૈયા શિવની જટામાં ઝીલાયા થયા હતા. ભૈરવઘાટ, ગાઢ જંગલોની વચ્ચે આવેલું ભૈરવનાથનું મંદિર છે. ગૌમુખ, આ ભાગીરથી એટલે કે ગંગાનો શારીરિક સ્ત્રોત છે અને યાત્રાળુઓ માટેનું મહત્વનું યાત્રા સ્થળ છે. ગૌમુખ જવા માટે ગંગોત્રીથી યોજનાપૂર્વકની કઠિન મુસાફરી છે. કેદારતાલ, ભવ્ય શિખરોની વચ્ચે આવેલું મનોહર સરોવર. આપણે આજે ઘણા બધા સ્થળોની મુલાકાત લીધી. નેક્સ્ટ એપિસોડમાં આપણે હરિદ્વારની સફર પર જઈશું. ત્યાં સુધી જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો, તમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.
0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં. પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે, એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 9512966888 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર પેનલ લાગી ચૂકી છે। તમે પણ આ ઉર્જા ક્રાંતિનો ભાગ બનો। પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર।

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો 0 આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જયારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના, જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: અરે સંગીતા, સોલર પેનલ ન ખાવી દે, સોલર પેનલ ન ખાવી દે. ક્યારના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજિસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઈફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે, એટલે કે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડ માં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો? આજે જ રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.